નમસ્કાર, સુપ્રભાત. 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે સોમવાર, અષાઢ દિનાંક 22, શક સંવત 1948. તદનુસાર આજે 13 જુલાઈ 2026. અત્યારે સવારના 5:58 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રથમ સભામાં હું આપ સૌનું સ્વાગત કરું છું. પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ ધૂન સાથે.

0: દાસી જીવનની આ રચના સાથે જ અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. હવે પછીનો કાર્યક્રમ થોડી જ વારમાં.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આવો આજે સાંભળીએ વક્તા ગિરિરાજ બ્રહ્મભટ્ટને. વિષય છે સમયનું સોનું.
2: વારંવાર આપણે સાંભળ્યું છે, હજારો વાર આપણે વાંચ્યું છે કે સમય મૂલ્યવાન છે, સમય ધન છે, સમય સોનું છે. હું અને તમે આપણે સૌ જાણીએ છીએ કે સમય અત્યંત કિંમતી છે, પરંતુ કેટલી કદર છે આપણને સમયની? આપણે જન્મ લઈએ ત્યાંથી 50, 60, 80, 90 વર્ષે મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણી પાસે અઢળક સમય છે. સમય જ સમય છે, પરંતુ બહુ મોડી ખબર પડે છે કે આપણી પાસે જે પુષ્કળ સમય હતો એ તો વાવાઝોડાની માફક વહી ગયો. આપણે જન્મ્યા પછી થોડાક સમજણા થઈએ એટલે નર્સરી, કેજી કે બાલવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ટાઈમ ટેબલ બનીને આપણો સમય ઉડી જાય છે. થોડુંક વેકેશન જરૂર મળે, પણ એ તો પ્રવાસ, પર્યટન, રમતગમત, ગપ્પા, પોર ટપ્પાઓમાં જ ખર્ચાઈ જાય. પછી કોલેજ, મિત્રો, અમન ચમન અને રખડપટ્ટીમાં સમયના કોથળા ખાલી થાય. પછી લગ્ન, સંતાનો, સંસાર, નોકરી, ઓફિસ, ફાઇલો, ફોન, લિફ્ટ, ટિફિન, બસ, સ્કૂટર, ટ્રેન, ધક્કા, ટ્રાફિક વગેરે. નોકરી હોય તો નોકરીની સલામતીની ચિંતા, ધંધો હોય તો ધંધાની ફિકર, દીકરાની ચિંતા, દીકરીના ટેન્શન્સ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ અને આતંકવાદ આમ બોરિંગ રોજ ફૂંફાળા મારતા હોય. સમય ક્યાં ઓળંગચો થઈ જાય છે એ તો ખ્યાલ જ રહેતો નથી, ખરું ને? ક્યારેક સમય પતંગિયાની જેમ ઉડાઉડ કરતો હોય તો ક્યારેક એક પગે લંગડાતો ચાલતો હોય. આપણો સમય ક્યારેક થાકમાં અને કંટાળામાં, ક્યારેક ઊંઘમાં, તો ક્યારેક ઘેનમાં, ક્યારેક રાતોમાં, તો ક્યારેક વાતોમાં વહી

0: જાય છે, વર્ષો વહેતા જાય છે, દસકાઓ ઓગળતા જાય છે, સમયના પાર્સલો ખાલી થતા જાય છે. એક વર્ગ એવો છે જેઓને જરાય ફુરસદ નથી, બિલકુલ સમય જ નથી એવું કહે છે તેઓ, જ્યારે એક વર્ગ એવો હોય છે જેને કંઈ કામ જ કરવું નથી. કેટલાક લોકોનો સમય ધર્મ કરતાં કે ભક્તિ કરતાં તેનો દેખાડો કરવામાં કે ઢોંગ કરવામાં વ્યતીત થઈ જાય છે. આમ તો આપણા સૌના દિવસો જાણે કે લય તાલ વિનાના એક નીરસ કાફલાની જેમ વહી જતા હોય છે. યંત્રવત જીવન બની ગયા છે આપણા. જાગવું, સવાર પડવી, ડોરબેલ વાગવી, દૂધવાળો, છાપાવાળો, ધોબી, સ્કૂલ રિક્ષાવાળો, બ્રશ, ટૂથપેસ્ટ, ચા, નાસ્તો, નાનકડો બાથરૂમ, જલ્દી જલ્દી નહાવાનું, દોડતા દોડતા વ્યવસાયના સ્થળે પહોંચવાનું, જાણે કે યુદ્ધના મેદાનમાં જતા હોઈએ. બાય ધ વે, જિંદગી એક જંગ નથી ભલા? ખેર, રોજિંદી ઘટમાળ છે આપણી. સાંજે પાછા ઘેર, પરિવાર, ભોજન, ટીવી, રેડિયો અને બેડરૂમ, સમયનું ચક્ર આમ જ ચાલ્યા કરે છે. એમ લાગે છે કે અધ્યાય આમ જ પૂરો થઈ જાય છે. એવું નથી લાગતું કે આપણે ઘડિયાળને ચાવી નથી આપી રહ્યા, પણ ઘડિયાળ આપણને ચાવી ચડાવી રહ્યું છે. તમને સમય નથી, મારો સમય નથી. જીવ રહ્યા છે એવા બ્રહ્મમાં જિંદગી ગુમાવી નથી રહ્યા આપણે? આપણી પાસે આપણો પોતાનો સમય કયો? સમય ધન છે, છતાં આપણે તો દરિદ્ર જ રહ્યા. જે માણસ પાસે પોતા માટે થોડો પણ સમય હોય અને પોતાની મન ભાવન પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ કરી શકે, સાચો આનંદ મેળવી શકે, તે માણસ ખરેખર શ્રીમંત છે. આપણે સમયને નિજ માટે નથી વાપરી શકતા તો અન્યને તો આપણે શું સમય આપી શકવાના? પોતા માટે તો પશુઓ પણ જીવે છે ને, બીજા માટે કંઈ કરી છૂટીએ એ જ જીવનની સાર્થકતા છે. જે સમય વહી ગયો છે એના માટે હવે જીવ બાળવાનો કોઈ અર્થ નથી. પાસ્ટ ઇઝ ડેડ ઇન ધ સેન્સ દેટ ઇટ ઇઝ નો મોર નાઉ. ફ્યુચર ઇઝ ઓલ્સો ડેડ ઇન ધ સેન્સ દેટ ઇટ ઇઝ નોટ બોર્ન યેટ. ભૂત અને ભવિષ્ય બંનેની ચર્ચા નિરર્થક છે. આજને વર્તમાનને આપણે સુધારીએ. સમયનું સોનું જે હવે થોડું ઘણું આપણા હાથમાં છે, તેના વડે સુંદર, મનપસંદ, સમાજોત્કર્ષના, સમાજોત્થાનના આભૂષણો ઘડીએ. આપણી ખાતાવાહીમાં જમા પક્ષે સમય તો બહુ હતો, પરંતુ જમા પક્ષેથી તે ઉધાર પક્ષે જતો રહ્યા પછી એની કિંમત આપણે સમજી શક્યા છે. આપણે સમય,
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપે સમયનું સોનું આ વિષય પર વક્તા ગિરિરાજ બ્રહ્મભટ્ટને સાંભળ્યા. કાર્યક્રમ અમૃતધારાનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: दिन की भागदौड़ के बाद सुकून का एक कोना,
1: मैं और मेरी तन्हाई,
0: सुनहरे गानों का बिछौना, यादों का मीठा राग, जज्बात की नरम छांव, प्यार की चुवन, अपनेपन का गांव, छाया गीत, रोज रात 10 बजे सिर्फ विविध भारती पर। देश की सुरीली धड़कन।
2: आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार संस्कृति भूंडिया वांचे छे। सौ प्रथम मुख्य समाचार। मियावाकी पद्धतिथी एक ज कलाकमां 3.61 लाख वृक्षारोपण करी अमदावाद महानगरपालिकानो विश्वविक्रम, केन्द्रीय गृहमंत्री अने मुख्यमंत्री अभिनंदन पाठव्या। केन्द्रीय गृहमंत्री अमित शाह आजे NFSU खाते इंटरपोल DFEG मीटिंगनुं अने देहगाममां APMCના શાકભાજી પેટાયાર્ડનું ઉદઘાટન કરશે। પંચમહાલમાં વાયરસ ફેલાવતી 300 સફેદ માખીને પકડીને તપાસ માટે મોકલાઈ। સુરત શહેરના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં અંદાજે 84 લાખ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ અને અમદાવાદના સ્વરિત જોશીએ કોલંબિયા ખાતે યોજાયેલ 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડમાં સુવર્ણચંદ્રક જીત્યો। સમાચાર વિગતવાર। પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે ભાડજ ખાતે આયોજિત મહાઅભિયાનમાં મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગઈકાલે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત આશરે 91,000 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા અભિયાનમાં 25,000થી વધુ સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક જોડાતા વિશ્વવિક્રમ સર્જાયો છે। કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં મિયાવાકી પદ્ધતિ અંતર્ગત એક કલાકમાં 3.61 લાખથી વધુ વૃક્ષારોપણનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, તમામ સ્વયંસેવકો તેમજ વિસ્તારના રહેવાસીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા। આ વિશ્વવિક્રમ સ્થાપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાને અભિનંદન આપીને આ કામગીરીને બિરદાવી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ DFEG મીટિંગનું ઉદઘાટન કરશે। આ પ્રસંગે 47 દેશોના પ્રતિનિધિ, કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે। કેન્દ્રીય ગૃહમંત્રી 3 સેન્ટર ઓફ એક્સલન્સ એશિયાની પ્રથમ સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન અને વૈશ્વિક પ્રદર્શનનું પણ ઉદઘાટન કરશે। આ પ્રદર્શનમાં 30થી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાની નવી ટેકનોલોજી અને સાધનો પ્રદર્શિત કરશે। શ્રી શાહ AI સક્ષમ ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વિષય પર પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા અને શિખર સંમેલનનું પણ ઉદઘાટન કરશે। સહકાર મંત્રી અમિત શાહ આજે દેહગામમાં કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના અમૃત મહોત્સવ દરમિયાન એક નવા શાકભાજી પેટાયાર્ડનું ઉદઘાટન કરશે। આ કાર્યક્રમ દરમિયાન તેઓ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ એક છોડ રોપશે અને અમૃત મહોત્સવની ઉજવણી માટે તૈયાર કરાયેલ એક વિશેષ પ્રકાશનનું વિમોચન

0: આયોજન કરશે. આ પ્રસંગે શ્રી અમિત શાહ દહેગામ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના બોર્ડ સભ્યો સાથે પણ વાતચીત કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવ્યો. તેમણે વૃક્ષો વાવવાથી પર્યાવરણને અને માનવજીવનને થતા ફાયદા પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી શાહે વધતા જતા કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ભાવિ પેઢી માટે પૃથ્વીને જીવવાલાયક રાખવા માટે વૃક્ષોનું આવરણ જરૂરી છે. આ માટે તેમણે દરેક નાગરિકને પોતાના ઘર પર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા અપીલ કરી હતી, જેથી વધતા તાપમાન અને ઓઝોન સ્તરના નુકસાન સામે આવનારી પેઢીઓને રક્ષણ મળી શકે.
1: આ ઓઝોનનું પડ સૂર્યપ્રકાશને રોકવાનું કામ કરે છે. આ ઓઝોનનું પડ સૂર્યપ્રકાશને જીવવા લાયક બનાવવાનું કામ કરે છે. અને ઓઝોનના પડમાં એ જે ગાબડા પડ્યા છે, એ ગાબડા પૃથ્વીનું તાપમાન ઊંચું લઈ જાય છે, વરસાદ ઓછો કરાવે છે. અને મિત્રો, આવનારા દિવસોમાં ચાર પેઢી પછી જો પૃથ્વીને જીવવા લાયક રાખવી હોય તો ઉપર જતો કાર્બન ડાયોક્સાઇડ આ વૃક્ષો પોતાના ખોરાક તરીકે લઈ લે અને ઓઝોનના પડમાં નવા ગાબડા ના પડે, એ ખૂબ જરૂરી છે.
0: ચાંદીપુરા વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે અને દવાનો છંટકાવ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી 300 જેટલી સફેદ માખી પકડીને તેને તપાસ માટે મોકલાઈ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી કે પટેલે જણાવ્યું હતું.
2: પુરા વાયરસને લગતી એક્ટિવિટીમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકોનું ફીવર સર્વેલન્સ, ટેસ્ટિંગની કામગીરી, જંતુનાશક દવાનો છંટકાવ વગેરે કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં 300 જેટલી સેન્ટ ફ્લાય કલેક્શન કરવામાં આવેલ છે, જેને તપાસ અર્થે મોકલવામાં આવે છે.
0: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 2 કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. સારવાર હેઠળના બંને દર્દીઓ નાના બાળકો છે, જેમાં એક બાળક સાબરકાંઠા જિલ્લાનું અને બીજું ખેડા જિલ્લાના કપડવંજનું છે. બંને બાળકોને વિશેષ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થયા બાદ તેમને તાત્કાલિક આઇસોલેશનમાં રાખીને નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી છે. હાલમાં એક બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે, જ્યારે બીજા બાળકને વેન્ટિલેટર સપોર્ટ પર રાખીને સારવાર આપવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. હાલમાં સક્રિય મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
3: अगले 7 दिनों में हल्की से मध्यम बारिश कहीं कहीं अपने गुजरात राज्य में हो सकती है. सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों में मछुआरों के लिए भी 3 दिन के लिए नॉर्थ गुजरात कोस्ट पर वार्निंग दी गई है स्क्वाली विंड्स की, जिसमें की स्पीड 45 से 55 और गस्टिंग 65 किलोमीटर/आवर के आसपास रहने की उम्मीद है. वो नॉर्थ गुजरात के लिए डे 2 डे 3 के लिए. और दूसरा अगर बात करते हैं मानसून की अभी तक की, तो जो साउथ वेस्ट मानसून का जो नॉर्मल है उसके अकॉर्डिंग हमारा जो गुजरात रीजन है उसमें लगभग हमारा 13% कम रहा है नॉर्मल से और सौराष्ट्र कच्छ में 28% कम रहा है.
0: સુરત શહેર અને આજુબાજુના વિસ્તારમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકારના દિશાનિર્દેશ અનુસાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને ત્વરિત આર્થિક સહાય આપવામાં આવી રહી છે. સુરત શહેરના 6 અસરગ્રસ્ત તાલુકામાં કુલ 3,690 અસરગ્રસ્ત લાભાર્થીને કુલ 83.93 લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશ ડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનની સહાય ચૂકવવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરના 6 તાલુકામાં કુલ 20,945 અસરગ્રસ્તોને કુલ 4.68 કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે. જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગર્ભસંસ્કાર, ગર્ભવિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં રાજ્યપાલે જણાવ્યું કે ગર્ભસંસ્કાર એક પવિત્ર સંસ્કાર છે. કાર્યક્રમના આયોજક ડોક્ટર હિતેશ જાનીએ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું.
4: ગર્ભના સળ ભાવ, માતૃજ ભાવ, પિતૃજ ભાવ જે આયુર્વેદમાં વર્ણન છે, એ જે ફેક્ટર્સ છે પ્રેગ્નન્સીના, એના ઉપર રીલ કોમ્પિટિશન પણ હતી અને બે બહુ મોટા વક્તાઓ ડૉક્ટર કરિશ્મા નારવાણી અને વૈદ્ય વિનય

0: એક નું ઇન્ફર્ટિલિટી ફિમેલ નું અને મેલ ઇન્ફર્ટિલિટી ઉપર વ્યાખ્યાન થયું. ખૂબ સરસ કાર્યક્રમ થયો અને 200 જેટલા પાર્ટિસિપન્ટ આખા દેશમાંથી ભાગ લીધો.
1: દરમિયાન રાજ્યપાલે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપીર ગામની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતાના ઉમદા ઉદ્દેશ સાથે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા. તેમણે લતીપીર ગામમાં વૃક્ષારોપણ અને ગામની સાફ સફાઈ રાખવામાં મહત્વનું યોગદાન આપતા સ્વચ્છતા કર્મીઓનું સન્માન પણ કર્યું. આ મુલાકાત દરમિયાન તેમણે ગામના સામાન્ય પરિવારના ઘરે સાદગીપૂર્વક ભોજન ગ્રહણ કરી સામાજિક સમરસતાનું પ્રેરક દ્રષ્ટાંત પૂરું પાડ્યું. અમદાવાદની સ્વરિત જોશીએ કોલંબિયાના બુકારા મંગા ખાતે યોજાયેલા 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડ 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે. 5 સુવર્ણચંદ્રક વિજેતાઓમાં પુણેના કનિષ્ક જૈન, ઇન્દોરના રિદ્ધેશ અનંત બેન્ડેલ, નવી દિલ્હીના રોષિત ગર્ગ, મુંબઈના શ્રેષ્ઠ સુરૈયાનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ સાથે ભારતે 87 દેશોના 381 વિદ્યાર્થીઓમાં રશિયા, ચીન, કઝાકિસ્તાન, દક્ષિણ કોરિયા અને તાઇવાન સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટ ભારતીય ટીમ જીતથી માત્ર 4 વિકેટ દૂર છે. ભારતીય વિકેટ કીપર અને બેટ્સમેન યાસ્તિકા ભાટિયા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. ભારતના બોલરોએ ઇંગ્લેન્ડ સામેની ઐતિહાસિક એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. બીજા દિવસની રમત 269 રનની લીડ સાથે મેચ ફરી શરૂ થતાં ટીમ ઇન્ડિયાએ 7 વિકેટે 341 રન પર પોતાનો બીજો દાવ જાહેર કર્યો હતો. આમ ભારતે ઇંગ્લેન્ડને 457 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ઇંગ્લેન્ડ સ્ટમ્પ સુધી 6 વિકેટે 130 રનમાં ઓલ આઉટ થઈ ગયું, જેમાં એમી જોન્સ 52 રન બનાવીને અણનમ રહી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી અમદાવાદ મહાનગરપાલિકાનો વિશ્વ વિક્રમ. કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી અભિનંદન પાઠવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે NFSU ખાતે ઇન્ટરપોલ DFEG મીટિંગનું અને દહેગામમાં APMCના શાકભાજી પેટાયાર્ડનું ઉદઘાટન કરશે. પંચમહાલમાં વાયરસ ફેલાવતી 300 સફેદ માખીઓને પકડીને તપાસ માટે મોકલાઈ. સુરત શહેરના 6 અસરગ્રસ્ત તાલુકામાં અંદાજે 84 લાખ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. અને અમદાવાદના સ્વરિત જોશીએ કોલંબિયા ખાતે યોજાયેલ 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડમાં સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી
1: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन हम है राही प्यार के ये कार्यक्रम थोड़ी ही देर में सुनेंगे आप
2: जल्दी टिफिन पैक कर राजू मोबाइल छोड़
3: अरे दीदी बैंक नो नंबर जुए छे रिफंड ज नथी आवियो मड़ी गयो अत्यारे ज कॉल करू छु दीदी
2: नंबर तपास्या वगर હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઇટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે
3: તો પછી સાચો નંબર
2: બેંકની ઓફિશિયલ વેબસાઇટ અથવા કાર્ડ પર
3: તમે તો બચાવી લીધો દીદી
2: કામથી નહીં
3: કરું છું આરબીઆઈ કહે છે
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ

0: થોડીક ક્ષણોમાં સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ મિટિંગનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજથી સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડની મુલાકાતે. નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતનો નવો તબક્કો આજથી શરૂ, નોંધણી માય ભારત પોર્ટલ પર શરૂ. બેંકોકના બારમાં લાગેલી આગમાં 27 લોકોના મોત, 60 લોકો સારવાર હેઠળ. અમેરિકાએ ઈરાન પર પુનઃ હુમલા શરૂ કર્યા. અને યાસિદા ભાટિયા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ DFEG મિટિંગનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે 47 દેશોના પ્રતિનિધિ, કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે.
2: इस अवसर पर केंद्रीय गृहमंत्री अमित शाह 3 अत्याधुनिक सेंटर ऑफ एक्सीलेंस का लोकार्पण करेंगे, जो AI आधारित वित्तीय अपराध जांच, मीडिया फॉरेंसिक और क्राइम सीन मैनेजमेंट पर केंद्रित है. इसके साथ ही ऑनलाइन साक्ष्य जुटाने में सक्षम एशिया की पहली स्वदेशी साइबर फॉरेंसिक इन्वेस्टिगेशन वैन को भी हरी झंडी दिखाई जाएगी. इस सम्मेलन में गूगल और सेलेब्राइट जैसी 30 से अधिक वैश्विक कंपनियों की अत्याधुनिक तकनीकों की प्रदर्शनी भी आकर्षण का केंद्र रहेगी. इसके बाद दोपहर को सहकार से समृद्धि का संकल्प आगे बढ़ाते हुए गृहमंत्री दहगाम में कृषि उपज मंडी समिति के अमृत महोत्सव के दौरान नवनिर्मित सब यार्ड का उद्घाटन करेंगे. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
1: આજ ગુજરાતના ગાંધીનગરમાં કૃષિ ઉત્પાદન બજાર સમિતિ APMCના અમૃત મહોત્સવ દરમિયાન કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ નવા શાકભાજી પેટાયાર્ડનું ઉદઘાટન કરશે. ગઈકાલે અમદાવાદમાં શ્રી શાહની ઉપસ્થિતિમાં હરિયાળું અને પ્રદૂષણ મુક્ત અમદાવાદ બનાવવા માટે સામૂહિક વૃક્ષારોપણનો આરંભ કરાયો હતો. શ્રી શાહે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી આ મહિનાની 17મી તારીખ સુધી સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડના ઉચ્ચસ્તરીય ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ મુલાકાતનો હેતુ વેપાર, રોકાણ, ટેકનોલોજી, નવીનતા અને ટકાઉપણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને યુરોપ સાથે ભારતની આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં શ્રી ગોયલ આજે સ્પેનની મુલાકાત લેશે, જ્યાં તેઓ ચેમ્બર ઓફ કોમર્સ ઓફ સ્પેન CEOE અને ICEX સ્પેન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સાથે બિઝનેસ રાઉન્ડટેબલમાં ભાગ લેશે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે મેરા યુવા ભારત માય ભારત દ્વારા રાષ્ટ્રવ્યાપી નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાનનો આગળનો તબક્કો શરૂ કર્યો છે. તેના અંતર્ગત સ્પર્ધામાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એમ 3 સ્તરીય ફોર્મેટમાં યોજાશે. આ સ્પર્ધામાં 15-29 વર્ષની વયના યુવાનો ભાગ લઈ શકે છે અને તેઓ હિન્દી, અંગ્રેજી અથવા કોઈપણ પ્રાદેશિક ભાષામાં તેમની રચનાઓ જમા કરી શકે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ માટે નોંધણી આજથી માય ભારત પોર્ટલ પર શરૂ થશે. માય ભારત 5 સર્જનાત્મક શ્રેણીઓમાં જિલ્લા સ્તરીય સ્પર્ધાનું આયોજન કરશે, જેમાં નૃત્ય, સંગીત, રીલ અને શોર્ટ ફિલ્મ, નુક્કડ નાટક અને સ્લેમ કવિતાનો સમાવેશ થાય છે. ઓમાનના દરિયાકાંઠે ભારતીય ક્રૂ મેમ્બરને લઈ જઈ રહેલા વાણિજ્યિક જહાજ GFS ગેલેક્સી પર થયેલા હુમલા બાદ નવી દિલ્હીએ પશ્ચિમ

0: એશિયા ક્ષેત્રમાં તણાવ તાત્કાલિક ઓછો કરવા માટે હાકલ કરી છે.
1: ભારતને તનાવ કો તુરંત કમ કરને ઓર કૂટનીતિક સમાધાન કે લીએ બાતચીત કો શીઘ્ર નિષ્કર્ષ તક પહોંચાને કી માંગ દોહરાઈ હૈ તાકી ઇસ ઇલાકે મે શાંતિ ઓર સ્થિરતા કાયમ કી જા સકે. ભારતને ઓમાન તટ કે પાસ વાણિજ્યિક પોત GFS ગેલેક્સી પર હમલે કી કડી નિંદા કી હૈ. પોત પર સવાર 11 ભારતીયો મે સે 10 કો સુરક્ષિત બચા લિયા ગયા હૈ જબકિ એક લાપતા હૈ. ઓમાન મે ભારતીય દૂતાવાસ સ્થિતિ પર લગાતાર નજર રખે હુએ હૈ ઓર ખોજ તથા બચાવ અભિયાન મે ઓમાન કે અધિકારીઓ કે સાથ સમન્વય કર રહા હૈ. की रिपोर्ट के साथ समाचार कक्ष से वैष्णवी.
0: थाईलैंड की राजधानी बैंकॉक में एक बार में लागेली आग में 27 लोगों का मौत थया छे. मृतकों में 9 पुरुषों और 18 महिलाओं समावेश थाय छे. 60 थी वधु लोग हॉस्पिटल में सारवार हेठळ छे. गई काले मध्यरात्रि आग लगता अग्निशमन दलों घटनास्थले पहुंची बचाव कामगिरी शुरू करी हती. थाईलैंड प्रधानमंत्री અનુતિન ચારનો વિરાકુલે મીડિયાને જણાવ્યું હતું કે 27 મૃતદેહો મળી આવ્યા છે. આગનું કારણ હજુ તપાસ હેઠળ હોવા છતાંય ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ કારણભૂત હોવાની શંકા છે. આ બાર બેંકોકના ચતુચક જિલ્લામાં આવેલું એક લોકપ્રિય રેસ્ટોરન્ટ અને મનોરંજનનું સ્થળ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. કતારના ફાધર અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીનું ગઈકાલે અવસાન થતાં ભારતે આજે એક દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. સમગ્ર ભારતમાં તમામ ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ લહેરાવાયો છે અને તમામ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો રદ કરાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફાધર અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા જેમણે કતારને વિકાસ અને સમૃદ્ધિના ઉચ્ચ સ્તરે પહોંચાડ્યું છે. ભારત સરકાર વતી સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુ શોક વ્યક્ત કરવા કતાર પહોંચ્યા છે. અમેરિકાએ ઈરાન સામે લશ્કરી હુમલા શરૂ કર્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે આ કાર્યવાહીનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા નાગરિક નાવિકો અને વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેને રોકવાના પ્રયાસ રૂપે છે. સાંભળીએ એક અહેવાલ.
2: अमरीका की सेना ने कहा है कि हमले राष्ट्रपति डोनाल्ड ट्रंप के निर्देश पर किए गए हैं. इस बीच ईरान ने होर्मुज जलडमरू मध्य को अगली सूचना तक बंद कर दिया है. ईरान की नौसेना ने कहा कि इस इलाके में अमरीका का दखल खत्म होने तक किसी भी जहाज को इस रास्ते से निकलने की अनुमति नहीं दी जाएगी. नौसेना ने कहा कि होर्मुज जलडमरू मध्य की इस घटना को लेकर अमरीका की किसी भी कार्रवाई का कड़ा जवाब दिया जाएगा. अमरीका ईरान से सार्वजनिक रूप से होर्मुज जलडमरू मध्य से गुजरने वाले जहाजों पर हमला नहीं करने का आश्वासन चाहता है. इस बीच अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि तनाव के बावजूद ईरान के साथ बातचीत जारी रहेगी. ईरान ने कहा कि होर्मुज जलडमरू मध्य उसके नियंत्रण में ही रहेगा और इस मार्ग से गुजरने वाले जहाजों को शुल्क देना होगा. ओमान ने होर्मुज जलडमरू मध्य से जहाजों की आवाजाही के लिए दो अलग अलग रास्तों का प्रस्ताव दिया है लेकिन ईरान ने इस तरह के प्रस्ताव को पहले ही खारिज कर दिया था. समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારત, પશ્ચિમ બંગાળ અને બિહારમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી કરી છે અને 4-5 દિવસ દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. 18 જુલાઈ સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વ્યાપકથી વ્યાપક વરસાદની સંભાવના છે. ઉત્તરાંતરિક કર્ણાટક, દક્ષિણાંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને તેલંગાણામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 6-7 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ મધ્ય અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટ ભારતીય ટીમ જીતથી માત્ર 4 વિકેટ દૂર છે. ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન યત્સિકા ભાટિયા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. ભારતના બોલરો ઇંગ્લેન્ડ સામેની ઐતિહાસિક એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. બીજા દિવસની રમતમાં 269 રનની લીડ સાથે મેચ ફરી શરૂ કરતા ટીમ ઇન્ડિયાએ 7 વિકેટે 341 રન પર પોતાનો બીજો દાવ જાહેર કર્યો હતો. આમ ભારતે ઇંગ્લેન્ડને 457 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં ઇંગ્લેન્ડ સ્ટેમ્પ સુધી 6 વિકેટ 130 રનમાં ઓલઆઉટ થઈ ગયું જેમાં એમી જોન્સના 52 રન બનાવીને અણનમ રહી હતી. કોલંબિયાના બુકારામંગા ખાતે યોજાયેલા 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડ 2026માં 5 ભારતીય વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રક જીત્યા છે. આ યુવા ભૌતિકશાસ્ત્રીઓએ અસાધારણ

0: પ્રદર્શન કરી દેશને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે. 5 સુવર્ણ ચંદ્રક વિજેતાઓમાં અમદાવાદની સ્વરીત જોશી, પુણેના કનિષ્ક જૈન, ઇન્દોરના રિદ્વેશ અનંત બેન્ડલે અને નવી દિલ્હીના ઋતિ ગર્ગ, મુંબઈના શ્રેષ્ઠ સુરૈયાનો સમાવેશ થાય છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
1: આજે અખબારોમાં અમેરિકા ઈરાન યુદ્ધ અંગેના સમાચાર મુખ્યત્વે વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ અને ફૂલછાબ લખે છે કે અમેરિકાનો ઈરાન પર હુમલો, 140 મથકો તબાહ, યુદ્ધ ચાલુ, હોર્મુઝ ફરી બંધ, જહાજ પર હુમલામાં 1 ભારતીય ગુમ, 10ને બચાવી લેવાયા. અને નવગુજરાત સમય લખે છે કે અમદાવાદમાં કલાકમાં 3.61 લાખ વૃક્ષોનો રેકોર્ડ, કુલ 1.26 કરોડ વૃક્ષો
0: રોપાયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ મીટિંગનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડની મુલાકાતે. નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતનો નવો તબક્કો આજથી શરૂ, નોંધણી માય ભારત પોર્ટલ પર શરૂ. બેંકોકના 12માં લાગેલી આગમાં 27 લોકોના મોત, 60 લોકો સારવાર હેઠળ. અમેરિકાએ ઈરાન પર પુનઃહુમલા શરૂ કર્યા. અને યાચિકા ભાટિયા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે પ્રસ્તુત છે ઝરોખા અંતર્ગત કાર્યક્રમ વિવરણ. આઠ વાગીને 15 મિનિટે સાંભળીશું કાર્યક્રમ ત્રિવેણી. નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક બરાબર 8:30 વાગે. 9 વાગે રજૂ થશે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ રજૂ થશે. ધૂમ મસ્તી ધૂમ આ કાર્યક્રમ સાંભળશો 10:30 મિનિટે. થીમ પર આધારિત કાર્યક્રમ દિલસે બરાબર 11:02 મિનિટે. 11:30 મિનિટે તરન્નુમ.

બપોરે 12 વાગીને 5 મિનિટે કાર્યક્રમ યાદો કી મહેફિલ, મહિલાઓ માટેનો કાર્યક્રમ સૈયર, 12:30 વાગે પ્રસ્તુતિ અલ્પા શાહ તથા લિપિ ત્રિવેદી, નિર્માણ હિતેશ માવાણી. બપોરે 1 વાગે કાર્યક્રમ સુરીલા સફર, 2:35 વાગે ગુજરાતી ગીતો સાંભળી શકશો. સખીઓ માટેનો કાર્યક્રમ સખી સહેલી બપોરે 3 વાગે, 4 વાગે હંમેશની જેમ રજૂ થશે કાર્યક્રમ પિટારા.

સાંજે 5 વાગે 90ની દશકના હિન્દી ફિલ્મી ગીતો સાંભળશો સરગમ કાર્યક્રમ અંતર્ગત. 5 વાગીને 30 મિનિટે સુરીલી સાંજ. 6 વાગે રજૂ થશે કાર્યક્રમ સુરીલા સફર. ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ જયમાલા બરાબર 7 વાગે. હવા મહેલ કાર્યક્રમ હંમેશની જેમ રાત્રે 8 વાગે. 9 વાગે આપ કે લીએ. 9 વાગીને 30 મિનિટે રજૂ થશે ફિલ્મ સંગીત. 10 વાગે છાયાગીત અને 10 વાગીને 30 મિનિટે ઢલતી જાય રાત. આ હતા અમારા આજે પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમો.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.

0: चलते चलते इस फिल्म का ये गाना अभिजीत और अलका याग्निक की आवाजों में आपने सुना। चित्रलोक कार्यक्रम में अब वक्त हो गया है एक ब्रेक का।
1: 96.7 FM पर आपे ट्यून कर्यु छे विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानुं अमदावाद केन्द्र। हवे प्रस्तुत छे प्रायोजित कार्यक्रम अनुरूप विवाह संस्था।
2: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા।
3: નમસ્તે શ્રોતા, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે। આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ। નમસ્તે ગૌરીબેન।
4: નમસ્તે શ્રોતાઓ।
3: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેણે ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
4: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ। અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ। શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી એવી અમારી પોલિસી નથી। તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો। તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો।
3: બરાબર, હા, તો સાચે અનોખી જ કાર્યપ્રણાલી છે। પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
4: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા। તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેસ વાપરી નહીં શકે।
3: બરાબર।
4: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ। સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા, ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ।
3: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું।
5: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા। 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા। આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો। વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com।
3: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
4: તેનું પણ સમાધાન છે અમારી પાસે। તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે, તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે, તમારી ઓળખ ગોપનીય રહેશે।
3: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ। ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
4: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી।
3: અચ્છા,
4: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી। કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે।
3: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
4: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો।
3: અચ્છા,
4: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ।
3: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર।
4: અમને સાંભળવા માટે સૌનો આભાર।
5: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષણ

0: શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રીવાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા 51 વર્ષના લાંબા અનુભવવાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
2: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે સાંભળીશું ચિત્રલોક કાર્યક્રમનો શેષ ભાગ, પરંતુ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
3: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ, તો મેરા ખાસ આગ્રહ હૈ વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
4: જળ છે તો આપણી છીએ, ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ, બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ, જળાશયો માં કાપ દૂર કરીએ, વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી
1: કેચ ધ રેઇન બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ તો મેરા ખાસ આગ્રહ હૈ વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ
2: જળ છે તો આપણી છીએ ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ રિચાર્જ પિટ અને શાફ્ટ બનાવીએ બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ જળાશયો માં કાપ દૂર કરીએ વધુ ને વધુ વૃક્ષો વાવીએ ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકાના ઈરાન પર હુમલા વચ્ચે ભારતીય શેરબજારમાં 190 પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં 150 પોઈન્ટ, જ્યારે સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઘટાડો. કતારના ફાધર અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાનના સન્માનમાં ભારતે આજે એક દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. રાજ્યપાલની સંમતિ બાદ પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા 2 નવા ગુના વિરોધી કાયદા આજથી રાજ્યમાં અમલમાં મૂકાશે. રાષ્ટ્રીય શોકને કારણે NFSU યોજાનાર DFEG મીટિંગનો ઉદઘાટન સમારંભ રદ કરવામાં આવ્યો. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજથી સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીકના સહયોગી લિન્ડસે ગ્રેહામનું નિધન. મિયાવાકી પદ્ધતિથી 1 જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી અમદાવાદ મહાનગરપાલિકાનો વિશ્વવિક્રમ. કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા. જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગર્ભસંસ્કાર, ગર્ભવિજ્ઞાન, પ્રશિક્ષણ, દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. ભારતીય અવકાશ સંશોધન સંગઠને જણાવ્યું કે ગગનયાન ક્રૂ મોડ્યુલ સિસ્ટમના 3 મુખ્ય પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરાયા. કોલંબિયા ખાતે યોજાયેલા 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડ 2026માં અમદાવાદના સ્વરિત જોશી સહિત 5 ભારતીય વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રક જીત્યા. મહિલા ક્રિકેટમાં યાત્સિકા ભાટિયા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સદી ફટકારનારી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની. નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારતનો નવો તબક્કો આજથી શરૂ. માય ભારત પોર્ટલ પર નોંધણી શરૂ. અમેરિકાએ ઈરાન પર પુનઃ હુમલા શરૂ કર્યા. ઓમાનના દરિયાકાંઠે ભારતીય વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલા બાદ નવી દિલ્હીએ પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં તણાવ તાત્કાલિક ઓછો કરવા માટે હાકલ કરી અને બેંગકોકમાં 12મા લાગેલી આગમાં 60 લોકોના મોત, 27 લોકો સારવાર હેઠળ. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. અત્યારે સવારના 10:02 થઈ છે. સમય છે ગુજરાતી ગીતો સાંભળવાનું. સાંભળીએ આજે કેટલાક ગુજરાતી ગેરફિલ્મી ગીતો. પ્રથમ ગીત સાંભળીએ નિશા ઉપાધ્યાય તથા અચલ મહેતાના સ્વરમાં. સંગીત છે કૌશિક મિસ્ત્રીનું.

0: આ હતી ઉમાશંકર જોશીની રચના. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ, તો મેરા ખાસ આગ્રહ હૈ વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ, ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ, બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ, જળાશયો માં કાપ દૂર કરીએ, વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.

0: આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો.
1: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહે હો.
2: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
1: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
2: સચ?
1: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
2: સમજ ગયા.
0: દોસ્તો, અત્યારે સવારે 10:30 થઈ છે. આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. હવે સમય છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમનો. કાર્યક્રમની શરૂઆત કરીએ અને સાંભળીએ આ પ્રથમ ગીત.

0: આ હતું કોલેજ ગર્લ ફિલ્મનું ગીત. કિશોર કુમારના સ્વરમાં સંગીત હતું બાપી લહેરીનું.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
0: કાર્યક્રમમાં ફરી એક વખત સાંભળે કિશોર કુમારનો સ્વર. સંગીત છે આર ડી બર્મનનું. ફિલ્મ છે જોશીલા.

આવી રહ્યું છે સાગર ફિલ્મનું ગીત કિશોર કુમાર તથા લતા મંગેશકરના યુગલ સ્વરમાં. શબ્દરચના જાવેદ અખ્તર, સંગીત છે આર ડી બર્મન.

આ હતું કશ્મે વાદે ફિલ્મનું શીર્ષક ગીત. લતા મંગેશકર તથા કિશોર કુમારના સ્વરમાં સંગીત હતું બાપી લહેરીનું. કાર્યક્રમના અંતે સાંભળીએ બાઝાર ફિલ્મમાં લતા મંગેશકર સાથે છે તલત અઝીઝ.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. બરાબર 11 વાગે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકાના ઈરાન પર હુમલા વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો. નિફ્ટીમાં 65 પોઈન્ટ જ્યારે સેન્સેક્સમાં 180 પોઈન્ટ

ભેટ્યા. કતારના ફાધર અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાનના સન્માનમાં ભારતે આજે એક દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. રાષ્ટ્રીય શોકના કારણે NFSU યોજાનારા DFEG મીટિંગનો ઉદઘાટન સમારંભ રદ કરવામાં આવ્યો. રાજ્યપાલની સંમતિ બાદ પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા કરાયેલા 2 નવા ગુના વિરોધી કાયદા આજથી રાજ્યમાં અમલમાં મુકાશે. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજથી સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડની મુલાકાતે જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેગામમાં APMCના શાકભાજી પેટાયાર્ડ શરૂ કરાવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીકના સહયોગી લિન્ડસે ગ્રેહામનું નિધન. મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી અમદાવાદ મહાનગરપાલિકાનો વિશ્વ વિક્રમ. કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા. જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગર્ભસંસ્કાર, ગર્ભવિજ્ઞાન પ્રશિક્ષણ, દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 2 કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક થયું. પંચમહાલમાં વાયરસ ફેલાવતી 300 સફેદ માખીઓને પકડીને તપાસ માટે મોકલાઈ. સુરત શહેરના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં અંદાજે 84 લાખ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. ભારતીય અવકાશ સંશોધન સંગઠને જણાવ્યું કે ગગનયાન ક્રૂ મોડ્યુલ સિસ્ટમ્સના 3 મુખ્ય પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થયા. અને મહિલા ક્રિકેટમાં યાત્સિકા ભાટિયા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સદી ફટકારનારી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

નમસ્કાર શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. જીવનની આ ભાગદોડ વચ્ચે જ્યારે મન થોડી શાંતિ ઝંખતું હોય ત્યારે ભક્તિના સૂર અને ઈશ્વરીય સ્મરણ એ શ્રેષ્ઠ સાથી છે. આજે અમે આપના માટે લઈને આવ્યા છીએ ભક્તિરસથી તરબોળ ફિલ્મી ભજનનો કાર્યક્રમ દિલસે. તો ચાલો સૌપ્રથમ ગીત માણીશું ફિલ્મ ગુડ્ડીનું. એને લખ્યું છે ગુલઝારે, સંગીત આપ્યું છે વસંત દેસાઈએ અને સ્વર આપ્યું છે વાણી જયરામે. શ્રોતા મિત્રો, આ ગીત સાદગી અને સચ્ચાઈનો સંદેશ માટે પણ જાણીતું છે અને આજે પણ સ્કૂલમાં અને પ્રાર્થના સભાઓમાં પણ આ ગીત ગવાતું હોય છે.

હવે પછીનું ગીત છે ફિલ્મ હમ દોનો. આ ગીતમાં ઈશ્વર અને અલ્લાહની એકતા અને ભાઈચારાનો સંદેશ અપાય છે, જેને સંગીત આપ્યું છે જયદેવે. સ્વર છે લતા મંગેશકર અને શબ્દ છે સાહિર લુધિયાનવીના.

હવેનું ગીત ફિલ્મ ભાભી કી ચુડિયા. ગાયક છે લતા મંગેશકર, સંગીત સુધીર ફડકે અને શબ્દ છે પંડિત નરેન્દ્ર શર્માના.

જોત સે જોત ચલો આ ગીત ફિલ્મ સંત જ્ઞાનેશ્વરનું ભક્તિ ગીત છે, જે લતા મંગેશકર અને મુકેશ દ્વારા ગવાયેલું છે. લક્ષ્મીકાંત પ્યારેલાલ દ્વારા સંગીતબદ્ધ અને પંડિત ભરત વ્યાસ દ્વારા લિખિત આ ગીત પ્રેમ, સમાનતા અને કરુણાનો આપણને સંદેશ આપે છે.

આ ગીત સાંભળી રહ્યા હતા આપણે ફિલ્મ નવબહાર, જેને ગાયું હતું લતા મંગેશકર, સંગીત આપ્યું છે રોશને અને શબ્દ છે સતેન્દ્ર અથિયાના. આ સાથે જ થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બરાબર 11:30 થઈ છે. હવે પછીનો કાર્યક્રમ જૂના હિન્દી ફિલ્મી ગીતો તરન્નુમ, જેમાં સૌ પ્રથમ ગીત સાંભળીશું જેના શબ્દો છે તોરા મન દર્પણ કહેલાય. ફિલ્મ છે કાજલ.

ફિલ્મ અધિકારનું આશા ભોંસલે ગવાયેલું દ્વારા આશા ભોંસલે દ્વારા ગવાયેલું આર ડી બર્મન દ્વારા સંગીતબદ્ધ આ ભજન છે, જે રમેશ પંતે લખ્યું છે અને ફિલ્મમાં નંદા દેવ મુખર્જી અને અશોક કુમાર મુખ્ય ભૂમિકામાં હતા, જ્યાં આ ગીત મુશ્કેલીના સમયે ભગવાનને કરાયેલી પ્રાર્થના બતાવે છે.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતુ વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતુ.
3: હવે પછીનું જે ગીત છે એ છે ફિલ્મ પ્યાસા. સ્વર છે ગીતા દત્તનો, સંગીત SD બર્મન અને ગીતકાર છે સાહિર.

હવે પછીનું ગીત છે ફિલ્મ મિસ મેરી. ગાયક છે મોહમ્મદ રફી અને લતા મંગેશકર. સંગીત આપ્યું છે હેમંત કુમાર અને શબ્દ છે રાજેન્દર કિશનના.

ફિલ્મ છે ભારત કી એક સન્નારી, ફિલ્મ છે રામ રાજ્ય, સંગીત આપ્યું છે શંકર રાવ વ્યાસ, શબ્દ છે રમેશ ગુપ્તાના અને ગાયું છે લવકુશ.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકાના ઈરાન પર હુમલા વચ્ચે ભારતીય શેર બજારમાં કડાકો. નિફ્ટી 60 પોઈન્ટ, જ્યારે સેન્સેક્સ 180 પોઈન્ટ ઘટ્યો. ગુજરાત એનસીસી કેડેટ મનોજકુમાર કિર્ગીઝ પ્રજાસત્તાક માટે પ્રતિષ્ઠિત એનસીસી યુથ એક્સચેન્જ પ્રોગ્રામ માટે પસંદગી પામ્યા. ગાંધીનગરમાં નાયબ પશુપાલન નિયામક, મત્સ્ય અધિકારી અને બાગાયત નિરીક્ષકોને કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા. ભાવનગરમાં એમ્બરગ્રીસ એટલે કે વ્હેલમાછલીની ઉલટીના ગેરકાયદે વેચાણના રેકેટમાં 5 કરોડ 29 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 4 આરોપીઓ ઝડપાયા. નશામુક્ત યુવા ભારત અભિયાનના આગામી તબક્કાનો પ્રારંભ. અભિયાનમાં જોડાવા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી માય ભારત પોર્ટલ પર શરૂ. અમદાવાદમાં 149મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં. અમદાવાદ પોલીસ કમિશનરની

0: અધ્યક્ષતામાં જગન્નાથ મંદિરથી ખમાસા સુધી ફ્લેગ માર્ચ યોજાઈ. કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, નીતિન ગડકરી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે 6 લેન લખનૌ કાનપુર એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરશે. ગોધરાના મણિપુર ગામે 1 વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ બાદ મૃત્યુ થતાં પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક 3 પર પહોંચ્યો. થાઇલેન્ડના બેંગકોકમાં એક પબમાં લાગેલી આગમાં 27ના મોત, 63 લોકોમાંથી 22 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ ક્રોપ્સે જોર્ડન, બહેરીન અને કુવૈતમાં અમેરિકાના લશ્કરી થાણા પર મિસાઇલ અને ડ્રોન હુમલાની જવાબદારી સ્વીકારી. અમેરિકાનો દક્ષિણ ઇરાન પર હુમલો, મુખ્ય બંદર, શહેરો અને કેશમ દ્વીપમાં ધડાકા. રાજ્યમાં આપત્તિ સામે નાગરિકોને મદદરૂપ થવા યુવા આપદા મિત્ર સ્કીમ હેઠળ 4526 યુવાનો તાલીમબદ્ધ. રાજ્યના 17 જિલ્લાઓમાં આપદા મિત્રોને અદ્યતન ઇમરજન્સી કીટથી સજ્જ કરાયા. અને પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં સમાવેશી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. બરાબર 12:05 મુંબઈથી પ્રસારિત કરીશું કાર્યક્રમ યાદો કી મહેફિલ. સૈયર મહિલાઓ માટેનો કાર્યક્રમ 12:30. સુરીલા સફર બરાબર 1 વાગે. ત્રિવેણી કાર્યક્રમ મુંબઈથી પ્રસારિત કરીશું બરાબર 2 વાગે. 2:35 ગુજરાતી ગીતો. સખી સહેલી અને પિટારા અમારા મુંબઈ કેન્દ્ર પરથી અનુક્રમે 3 વાગે અને 4 વાગે પ્રસારિત થશે.

5 વાગે સાંજની સભામાં હાજર થઈશું આપની સમક્ષ સરગમ કાર્યક્રમ લઈને. 5:30 સુરીલી સાંજ બરાબર, 6 વાગે સુરીલા સફર હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ, 7 વાગે મુંબઈથી પ્રસારિત કરીશું કાર્યક્રમ જયમાલા.

0: હવામહેલ મુંબઈથી પ્રસારિત થશે બરાબર 8 વાગે. 8 વાગે અને 15 મિનિટે ચિત્રલોક નવા હિન્દી ફિલ્મી ગીતનો કાર્યક્રમ. આપકે લીએ બરાબર 9 વાગે. ફિલ્મ સંગીત 9 વાગે અને 30 મિનિટે લઈને આપની સમક્ષ હાજર થઈશું. છાયાગીત મુંબઈથી પ્રસારિત કરીશું બરાબર 10 વાગે. અને એ જ રીતે ઢલતી જાય રાત મુંબઈથી પ્રસારિત થશે બરાબર 10 વાગે અને 30 મિનિટે. આ હતા અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આ સાથે જ સમયાંતરે સમાચારો લઈને હાજર થઈશું. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે આ એક સંદેશ.
1: I'm here.
2: તને નહીં, આને મોબાઈલ ચાર્જ કરવો હતો.
1: દિમાગ ચાર્જ કર.
2: આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક.
1: જોયું?
3: પપ્પા હું પે કરું છું. નો સિગ્નલ.
2: હવે શું કરીશ?
3: ફ્રી વાઈફાઈ છે ને.
1: બુદ્ધુ સુધરી જા.
2: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ,
3: મતલબ ફ્રોડ ને કરો. બાય બાય.
2: RBI કહે છે,
4: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
5: विविध भारती से प्रस्तुत है कार्यक्रम यादों की महफिल. आइए सबसे पहले आपको सुनवाते हैं सीमा फिल्म का गीत. मन्नाडी की आवाज में शैलेंद्र की रचना, शंकर जयकिशन का संगीत.

શ્રોતા મિત્રો, આદુકી મહેફિલ કાર્યક્રમને અહીંયા વિરામ આપીએ. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 12:30 મિનિટે સાંભળીશું મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: આખો દિવસ ચટરપટર કરે છે, આવું બધું બધા બકબકણી હોય છે અને બહુ બોલબોલ કરે. આ બહેનો છે ને બહુ બોલબોલ કરે, બહુ વાતોડી હોય, બહુ બોલકણી હોય છે, બકબકણી હોય છે, આખો દિવસ ચટરપટર કરે છે, આવું બધું બધા કહેતા જ હોય છે બહેનો માટે. પણ ક્યારેક છે ને આ વાતો, આ શબ્દો દવા બને છે, ક્યારેક હૂંફ બને છે અને ક્યારેક મન પર ચડેલો ભાર હળવો પણ કરી દે છે.
1: સાચી વાત છે લિપિ. મિત્રો, તમે પણ ધ્યાન આપ્યું હશે કે જ્યારે મનમાં કોઈ ચિંતા હોય ને અને આપણે કોઈ નજીકની વ્યક્તિ સાથે દિલ ખોલીને વાત કરીએ ત્યારે સમસ્યા ભલે એમની એમ જ રહે પણ મન ઘણું હળવું થઈ જાય છે અને મનમાં જાણે કંઈક સારું ફીલ થાય છે.
0: નમસ્કાર શ્રોતા મિત્રો, નમસ્કાર અમારી બહેનો, બહેનો વાલી વાલી સખી.

0: લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સહયર. આજે આપણે વાત કરવાના છીએ એક એવી બાબતની જે દરેક ઘરમાં, દરેક શેરીમાં, દરેક સખી મંડળમાં અને દરેક રસોડામાં સાંભળવા મળે છે,
1: અને એ છે બહેનોની વાતો. અને લોકોને આપણે કહેતા સાંભળ્યા જ છે કે અરે આ બહેનો કેટલી વાતો કરતી હોય છે નહીં. પણ આજે વિજ્ઞાન પણ એમ જ કહે છે કે યોગ્ય વાતચીત આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે.
0: શ્રોતા મિત્રો, ઘણી વખત આપણે શરીરની તબિયત વિશે તો વિચાર કરતા જ હોઈએ છીએ, વાતો પણ કરતા હોઈએ છીએ, પણ મનની તંદુરસ્તીનું શું? મન પણ થાકી જાય છે, મન પણ દુઃખી થાય છે, મન પણ એકલું પડી જાય છે. અને જ્યારે મનમાં લાગણીઓ દબાઈને રહે ત્યારે ચિંતા, તણાવ, ઉદાસીનતા અને એકલતાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
1: અને એટલે જ કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરવી ખૂબ જરૂરી છે.
0: વાત, યસ, માત્ર વાત કરવાથી પણ બધું સોલ્વ થઈ જાય છે. ક્યારેક મમ્મી સાથે,
1: ક્યારેક બેન સાથે,
0: ક્યારેક ફ્રેન્ડ સાથે,
1: અને ક્યારેક તો પાડોશી સાથેની 5 મિનિટની વાત પણ આખો દિવસ ખુશ કરી દેતી હોય છે.
0: અલ્પા, પાડોશી સાથેની વાતને તો પંચાત કહેવાય ને? પણ હા શ્રોતા મિત્રો, એક મજાની વાત એ છે કે સ્ત્રીઓ સામાન્ય રીતે પોતાની લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરવામાં વધુ સહજ હોય છે,
1: અને એટલે જ ઘણી બહેનો માટે સખીઓ, સહેલીઓ, ફ્રેન્ડ્સ સાથેની મુલાકાત, ફોન પરની વાતચીત કે બપોર પછીની સાથે બેસીને પીધેલી ચા ખૂબ ખાસ હોય છે.
0: એમાં હૂંફ હોય છે,
1: સમજણ હોય છે,
0: અને ક્યારેક જીવનની બધી જ પ્રોબ્લેમ્સનો હલ પણ હોય છે, અને ક્યારેક જીવનના બધા જ પ્રોબ્લેમ્સનો હલ પણ મળી જાય છે.
1: લિપિ, તમને ખબર છે પહેલાના સમયમાં બપોરે બહેનો ઓટલા પર ભેગી થતી,
0: કોઈ ભરતકામ કરતી હોય, કોઈ શાક સમારતી હોય, ને સાથે સાથે વાતોની વાતો થતી હોય.
1: અને ત્યારે કદાચ લોકોને ખબર નહોતી કે તેઓ મેન્ટલ વેલનેસ સેશન કરી રહ્યા છે.
0: એકદમ સાચી વાત. અને શ્રોતા મિત્રો, ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે કોઈ વ્યક્તિ ખૂબ જ શાંત થઈ ગઈ છે,
1: કોઈ સાથે વાત કરતી નથી,
0: સાવ એકલી રહે છે,
1: અને ધીમે ધીમે તણાવમાં જતી રહે છે.
0: આપણું મન પણ છોડ જેવું છે,
1: તેને પાણી જોઈએ,
0: પ્રેમ જોઈએ,
1: અને સંવાદ જોઈએ.
0: નિષ્ણાત તો કહે છે કે હસતા રહેવાથી, વાતો કરતા રહેવાથી તણાવ ઓછો થાય છે
1: અને મન પ્રસન્ન રહે છે,
0: એકલતાની લાગણી પણ ઘટે છે,
1: અને જીવન પ્રત્યે સકારાત્મકતા વધે છે.
0: એટલે જ તો કહેવામાં આવે છે, સારી દવા અને સારો મિત્ર બંને દુઃખ ઓછું કરી શકે છે.
1: પણ લિપિ, અહીંયા એક વાત ખાસ છે, ઇમ્પોર્ટન્ટ છે, જેનું ધ્યાન રાખવું જોઈએ.
0: શું?
1: વાતો એવી હોવી જોઈએ જે આનંદ વધારે, નેગેટિવિટી નહીં હો.
0: હા, અને બહેનો, એ તો આ વાત બહુ જ ધ્યાનમાં રાખવા જેવી છે. વાતો જે અફવાઓ ના ફેલાવે અને ખોટે ખોટી ચિંતા પણ ના ફેલાવે.
1: અને આ વાતોમાં ક્યાંય બીજાની નિંદા ના હોવી જોઈએ. અને વાતચીતની ભાષામાં કહીએ તો આપણે કોઈની ખોદણી ના કરીએ, બસ.
0: અને પોઝિટિવ, ઇન્સ્પિરેશનલ, અનુભવ અને હૂફ થી ભરેલી વાતો કરીએ.
1: આજના સમયમાં બધાના હાથમાં મોબાઈલ્સ છે,
0: પણ ઘણી વાર ઘરના લોકો સાથે વાત કરવાનો સમય નથી હોતો.
1: બોલો, એક જ ઘરમાં 4 લોકો હોય,
0: પણ ચારેની નજર માત્ર મોબાઈલમાં જ હોય.
1: તો આજે એક નાનકડું પ્રોમિસ કરીએ મિત્રો,
0: દરરોજ ઓછામાં ઓછી થોડી મિનિટ માટે પરિવાર સાથે દિલથી વાત કરીશું, મોબાઈલ સાઈડમાં મૂકીને.
1: શ્રોતા મિત્રો, હવે એ કહો કે તમને કોની સાથે વાત કરવી સૌથી વધુ ગમે છે?
0: મમ્મી સાથે,
1: બહેન સાથે,
0: ફ્રેન્ડ સાથે,
1: કે પછી તમારા જીવન સાથી સાથે?
0: શ્રોતા મિત્રો, અમને જરૂરથી લખીને જણાવજો. અને બસ, હસતા રહો, વાતો કરતા રહો,
1: અને મળતા રહો, ભળતા રહો,
0: અને દિલની વાત નિસંકોચ કરી શકાય ને તેવા સંબંધો જાળવી રાખો. ચાલો હવે આ સુંદર વિચાર સાથે સાંભળીએ દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુ, ધારાવાહિક પઠન. શીર્ષક, ગીત અને લેખક રામ મોરી. પઠન, સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી. સંગીત નિયોજન ચેતન ગઢવી. આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે. આજે સાંભળીશું વાર્તા 21મું ટિફિન.

दौड़ा गई। मम्मी प्लीज डोंट कॉल मी नीतू, यू नो व्हाट माय नेम इज, नीतल। તને ભૂલવાની આદત છે, પણ એની સાબિતી છે ને તારે ઘડી ઘડી આપવાની કોઈ જરૂર નથી। લાસ્ટ ટાઈમ જ્યારે મારી કોલેજ ફ્રેન્ડ આવી હતી ત્યારે તારા નીતુ નીતુના બરાને લીધે આજે આખી કોલેજ મને આરકેની મોમ કહીને બોલાવે છે। હું ગુસ્સાથી ભભૂકતી હતી, પણ એ તો શાંતિથી જાણે કશું થયું જ નથી એમ બધા ટિફિન ફટાફટ ભરવા માંડી। આ આરકે કોણ છે, એણે રોટલી ગણતા ગણતા પૂછ્યું। ઓ ગોડ ડેમ ઇટ, આરકે મીન્સ રણબીર કપૂર। પ્લીઝ હવે એમને પૂછતી કે કોણ રણબીર, મારી કોલેજનો કોઈ છોકરો નથી એ। ભાઈ હવે હું તારી આગળ આ ભાગવત શું કામ માંડું છું, એન્ડ મોમ લિસન, આ તારા ઓર્થોડોક્સ થિંકિંગ તારા ટિફિન્સના વધેલા એઠવાડની જેમ ફેંકી દે ને મારા પર શંકા કરવાનું બંધ કરી દે। બોલ શું કામ હતું? કોરાવાડની લટોને મેં આટલું બોલતા બોલતા તો કેટલીય વાર ગૂંચવી નાખી। 11:30 થઈ ગયા છે, બપોરના ટિફિન રવાના કરવાનો સમય થઈ ગયો છે। તને ખબર તો છે કે મારાથી એકલા પંડે 20 ટિફિન સચવાતા નથી, મને તારી મદદની થોડી જરૂર તો પડે જ ને। એ એના કામમાં મુશ્કેલ હતી। મમ્મી આ તો છેલ્લા 10 દિવસથી મારે વેકેશન પડ્યું, બાકી તો તું જાતે ટિફિન ભરતી અને હવે તું અચાનક થાકી જવા માંડી, ને હું તો કહું છું કે આ બધા ધંધા બંધ કર ને પ્લીઝ એમ। એટલે 20-20 છોકરાઓને એક ઝાટકે કહી દઉં કે કાલથી ટિફિન બંધ। મારી સામે એણે વેધક નજર કરીને હું ફરી ગૂંચવાઈ ગઈ। તારા પપ્પાને આ ઘર ચલાવવા પૈસા આપવાની જરૂર નથી પડતી, આ ટિફિનના કારણે જ। એ શેર બજારમાં પોતાની કમાઈ ઘર ખર્ચની ચિંતા કર્યા વિના રોકી શકે છે, તું મોર્ડન કોલેજમાં ભણે છે એ આ ટિફિનના કારણે જ। પ્લીઝ સ્ટોપ ઇટ મોમ, તું એમ કહેવા માંગે છે કે પપ્પા એમની જવાબદારીથી દૂર ભાગે છે, એણે તારા પર ધ્યાન નથી આપ્યું, એ તને પ્રેમ તો કરે જ છે ને। આ ઘર આપ્યું, ખાવાનું આપી શકે છે, પહેરવા કપડાં આપી શકે છે, સાથે રહીને સેફટી પણ આપે જ છે ને, એ બધું તો જેલ પણ આપે છે। અને હું એને તાકી રહી, એની મોટી અણીઅણી આંખોમાં મેં પપ્પાની વ્યસ્તતા વિશેની ફરિયાદ ઝાંખવાના પ્રયત્ન કર્યા, પણ મમ્મીની આંખમાં મને ક્યારેય કશું દેખાતું જ નથી। સાવ જ કોરી આંખો, એના સપાટ ચહેરાની રેખાઓમાં પણ ક્યારેય કોઈ ફેરફાર નહીં। મારી મમ્મી છે જ એવી, પહેલેથી જ સાવ અણઘડ, અવ્યવસ્થિત, વ્યસ્ત, છતાં એક ગુપ્ત કોયડા જેવી। પપ્પાને તો હું એટલા ઓળખું છું કે હવે પછી શું કહેવાના છે કે શું કરવાના છે એ હું અગાઉથી જ કહી દઉં। નાનપણથી જ ઘરમાં મેં એક રૂટીન જોયું છે, પપ્પા તો સતત વ્યસ્ત, ફોન, અડધી પીવાયેલી સિગરેટ, વ્હાઈટ ગંજી અને બ્લ્યુ લુંગી, ટીવી પરના માર્કેટનો હિસાબ, દુકાન, જમતા જમતા એ વ્યસ્ત રહેતી દલાલી, રાત્રે મોડેથી પાછા ફરતા થાકેલા શેર્સ, ને મારી મમ્મી સવાર સાંજ 2 ટાઈમ 20 ટિફિન તૈયાર કરતું કુકર જાણે। દિવસનો 3જો ભાગ રસોડામાં શરૂ થાય ને રસોડામાં પૂરો। ઘણીવાર મને એવું પણ લાગે કે મમ્મીએ જ પોતાની જાતને આમાં કેદ કરી લીધી છે। અણઘડ, ફિક્કી સાડી, કસકસાવીને બાંધેલો અંબોળો, ચહેરા પર ઉડતી સફેદ લટો, પેટની વધી ગયેલી ચરબી અને પરસેવે ગંધાતું વ્યક્તિત્વ। મને યાદ છે પહેલાં તો મમ્મી 5 ટિફિન જ બનાવતી, પછી 10 અને હવે 20। મેં ટેબ્લેટ એક બાજુ મૂક્યું ને ટિફિનને કાપડની બેગમાં પેક કરવા લાગી। 20-20 ટિફિન તૈયાર થઈ ગયા અને હું ડ્રોઈંગ રૂમમાં જઈ ચેટ કરવા બેસી ગઈ। મમ્મી થોડી વારે ત્યાં આવી, એણે ટીવી ઓન કર્યું અને ચેનલ ફેરવવા લાગી। મમ્મી તને નથી લાગતું કે તારે તારી સફેદ લટોને રંગવાની જરૂર છે, મેં ચેટ કરતા કરતા પૂછ્યું। જેવું છે મારે મન સોનાનું છે બધું, એ ચેનલ ફેરવતી હતી કે વચ્ચે રણબીરનું રોમેન્ટિક સોંગ આવ્યું। વાવ મમ્મી, રેવા દે રેવા દે, પ્લીઝ ફેરવતી નહીં। એ ચેનલ ફેરવ્યા વિના ધીમેથી ઊભી થઈ અને ટિફિન સપ્લાયર સર્વિસ કરતા ભાનુદાદાની રાહ જોતી દરવાજે ઊભી રહી। નીતુ હવે થાકી જવાય છે, હવે વધારે ટિફિન નથી કરવા, છે એટલા પૂરતા છે, એ સફેદ લટોને કાન પાછળ ગોઠવતા બોલી। મેં એના તરફ અછળતી નજર નાખી અને પાછું સોંગમાં મન પરોવ્યું। થોડીવાર સુધી ડ્રોઈંગ રૂમમાં ચૂપકીદીનું એક વજન તોળાતું રહ્યું। મને લાગ્યું કે એ મને કશું કહેવા માંગે છે, પણ અનુસંધાન સાધવા મથે છે। નીતુ પ્લીઝ બારી ખોલને, ઘરમાં બહુ અંધારું લાગે છે। મેં બારીની સ્ટોપર ખોલી, બારીને ધક્કો માર્યો અને હળવા ધક્કા સાથે અજવાળું રૂમમાં પ્રવેશ્યું। એ સાથે જ ગેટ ખોલવાનો અવાજ આવ્યો। મેં તસદી ન લીધી, કદાચ ભાનુદાદા જ હશે, ટિફિન લેવા આવ્યા હશે, પણ એ તો સાયકલની ઘંટડી વગાડે તો પછી કોણ। નમસ્તે, મે આઈ કમ ઇન મેમ? વાવ, વોટ અ વોઇસ, બિલકુલ રણબીર જેવો। મેં ટેબ્લેટ એક બાજુ મૂકીને બારીમાંથી જોયો, અંદાજે 25 વર્ષનો છોકરો ઘરમાં પ્રવેશ્યો। મમ્મીએ મારી સામે જોઈને ધીમેથી કહ્યું,

નીતો અંદર જા, હું હજી કંઈ વિચારું કે બોલું એ પહેલાં તો એ છોકરો ઘરમાં પ્રવેશી ગયો, સોફા પર બેઠો. હું એને તાકતી રહી. ફોર્મલ બોડી ટાઈટ પર્પલ પાર્ટીવેર શર્ટ અને બ્લેક પેન્ટ, વ્યવસ્થિત ઓળેલા વાળ, હાથમાં બાંધેલ ફોર્મલ ઘડિયાળ, માંજરી આંખ, મોટું કપાળ, માપસર નાક, ઉપર પતલો અને નીચે તેનાથી સાઈઝમાં થોડો મોટો હોઠ, સ્માઇલિંગ ટાઈમે લાઇનસર ગોઠવાયેલા દાંત, સ્પામાંથી હમણાં જ નીકળ્યો હોય એવી ચમકતી સ્કિન, પૂરું 5 ફૂટ અને 6 ઇંચનું પરફેક્ટ મેરેજ મટીરિયલ. હું એને એકી ટશે પાપણ પલકાર્યા વિના જોતી હતી. એ કદાચ એને ખ્યાલ હોય એમ સ્મિત કરતા એણે મને અને મમ્મીને કહ્યું, હલો, મારું નામ ધ્રુવ મજુમદાર છે. હું એન્જિનિયર છું, કાલે જ આ સિટીમાં આવ્યો છું. 6 મહિના અહીંની કંપનીમાં મારી વિઝિટિંગ ટ્રેનિંગ છે. હું પેલાને એકી ટશે જોઈ રહી છું. એ કદાચ મમ્મીને વહેલો ખ્યાલ આવી ગયો છે. હું બોલવા જતી હતી કે હાય માય સેલ્ફ નીતલ, એની પહેલાં જ મમ્મી બોલી પડી, નીતુ પાણી લાવ. અને હું બબડતી બબડતી રસોડામાં ગઈ. પાછળથી મમ્મી અંદર આવી. હું એને કંઈ કહેવાય ગઈ કે સીધી તાડુકી, કમસે કમ એક દુપટ્ટો સાથે રાખતી હોતો. ટિફિન સર્વિસ કરીએ છીએ તો ગમે ત્યારે ગમે એટલા છોકરાઓ હિસાબ લેવા દેવા આવ્યા કરે, ને તારા આ કોલેજના વેકેશન પછી તો બધાના આટા ફેરા વધી ગયા છે. હોલ્ડ મમ્મી, પ્લીઝ જસ્ટ હોલ્ડ, તું કામ પતાવીને વળાવી દે ને જા. મારા ચહેરા પર કડવાશ ફરી વળી. મમ્મી છે જ એવી, આખા દિવસમાં 440 વાર ઘાંટા ન પાડે તો એને ચેન જ ન પડે ને. રસોઈ બનાવતી વખતે વાસણો જોર જોરથી ખખડે કે કપ રકાબી તૂટે એટલે મારે સમજી જવાનું કે એ મને રસોડામાં બોલાવે છે. અને એનું આ રસોડું પણ કેવું, યુદ્ધ ખેલાઈ ગયેલી રણભૂમિ જેવું, ક્યારેય કોઈ વસ્તુના ઠેકાણા જ નહીં. હું રસોડાની બારીમાંથી પેલાને જોતી હતી. મારી મમ્મી શાદી .com વેબસાઇટની વોલ પર મુહૂર્તને જોતી હોય એમ પેલાની તરફ જોઈ રહી હતી. મને તો અકળામણ થતી હતી કે હજી મારી ઉંમર જ ક્યાં છે ને મારી મમ્મી તો ગમે ત્યાં. બાય ધ વે મેમ, મારો રૂમમેટ તમારું ટિફિન જમે છે. હું તો કાલે રાત્રે જ આવ્યો, એ બહાર ગયો તો એટલે એનું ટિફિન હું જમ્યો. પણ ઠેલ્યું મેમ, ખરેખર બહુ જ મજા આવી ગઈ. તમારી રસોઈનો સ્વાદ બહુ જ સારો આવે છે, એમાં પણ બટાકા તો મારા ફેવરિટ છે. અને તુવેરદાળ જે બની હતી ને એ તો એટલી ફાઇન બની હતી, તમારી કઢીનો વઘાર પણ લાજવાબ હતો. યુનો હું તો બહુ જ ખુશ થયો છું આવી રસોઈ જમીને. મારા ભાભી આવી રસોઈ બનાવતા હતા. રિયલી વન્ડરફુલ ટેસ્ટ. મેં મમ્મી તરફ જોયું તો એના ચહેરા પર સ્મિત હતું. મારા આશ્ચર્યની વચ્ચે મારી મમ્મીના સપાટ ચહેરાના ગાલ ગુલાબી બની ગયા હતા, એના કાનની બૂટ લાલ હતી. ને આ મને ભણકારા સંભળાયા કે શું, કે મારી મમ્મી હસતા હસતા બોલી, થેન્ક યુ. મને તો બહુ જ નવાઈ લાગી. મારી મમ્મીના આ લુકે તો મને ચક્કર જ આણી દીધા. જોકે આ છોકરો ખોટા મસ્કા તો નથી જ મારતો, નહીતર ભાનુદાદા જ 5 માંથી 20 ટિફિન કેમ કરી નાખે. આ ક્ષણે તરત પપ્પા યાદ આવ્યા. મમ્મી તો ટિફિનની રસોઈથી પણ અલગ કંઈક નવું ફ્રેશ બનાવતી હોય છે. મેં યાદ કરવાનો કેટલોય પ્રયત્ન કર્યો કે હું કે પપ્પા છેલ્લે એવું ક્યારે બોલેલા કે વાહ શું રસોઈ કરી છે તે. છેલ્લે મમ્મી ક્યારે હસેલી કે શરમાયેલી. હું વિચારતી જ હતી ત્યાં તો પેલાનો પાછો અવાજ સંભળાયો. મેમ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમે મારું ટિફિન રેગ્યુલર બનાવશો? ફક્ત 6 મહિના માટે, પછી તો જરૂર નથી. મને તમારા હાથની રસોઈ બહુ જ પસંદ પડી છે એટલે. ઓહ, 21મું ટિફિન! મને રસોઈ બનાવતી વખતે મમ્મીના સંભળાતા ઘાંટા, 20 ટિફિનનું ગોઠવાવું, ભટકાવવું, કાચના કપ રકાબીનું તૂટવું, પરસેવે રેબઝેબ મમ્મીનું સોફા પર હાંફવું, બધું એક સાથે યાદ આવી ગયું. ને કાનમાં મમ્મીએ કહેલું પેલું વાક્ય, નીતુ હવે થાકી જવાય છે, હવે વધારે ટિફિન નથી કરવા, છે એટલા પૂરતા છે. હું બહાર ના પાડવા માટે ધસી આવી કે તરત મારી પહેલાં મમ્મી સ્મિત સાથે બોલ્યા, કંઈ વાંધો નહીં હો ભાઈ, 20 ટિફિન તો બનાવું જ છું, એક વધારે. ભાનુદાદાને આજે રાતથી જ તમારું ટિફિન આપતી રહીશ. મારા ભવા સંકોચાયા. પેલા છોકરાએ મહિનાના પૈસા આપ્યા ને જતો રહ્યો. મમ્મી પણ પૈસા ગણ્યા વિના કબાટમાં મૂકવા જતી રહી. વચ્ચે હું ઊભી રહી ગઈ, આખા વર્તુળની બહારનું કેન્દ્ર જાણે. મમ્મી તને શું થઈ ગયું છે, વોટ ઇઝ ધીસ? હું ધીંધવાઈ ઉઠી, એ ડ્રોઈંગ રૂમ ઝાપટવા માંડી. શું ફેર પડે છે બેટા, એક વધારાના ટિફિનમાં કોઈ મરી તો નથી જવાની. ઓ હેલો, હવે છે ને રસોડામાં મારા પર રાડો ન પાડતી, કાચના વાસણ ન તોડતી. તું તારો ભાર વધારી દે છે અને મને તો કહેતી જ નહીં કે નીતુ હવે થાકી જવાય છે.

મને પણ લાગ્યું કે હું ક્યાંક ઓવર રિએક્ટ કરું છું. મેં સ્કૂટીની ચાવી લીધી અને ચપ્પલ પહેરી ઘરની બહાર નીકળી ગઈ. મેં પાછું વળીને જોયું તો મમ્મી મારી સામે સ્મિત કરીને જોઈ રહી હતી. મને કશું ખૂંચ્યું, કદાચ આ સ્મિત જ, કેમ કે આટલા વર્ષોથી અમને આની આદત જ નહોતી ને. બસ આ દિવસ પછી મમ્મીમાં ઝીણા ઝીણા ફેરફારો શરૂ થઈ ગયા. પપ્પાને તો ફુરસદ નહોતી આ બધું જોવાની, પણ મારા ધ્યાનમાં આવ્યા વિના રહેતું નહીં. હવે મમ્મીના ઘાંટા સદંતર બંધ થઈ ગયા હતા. કકળાટ કરતી મમ્મી હવે કશુંક ધીમું તાલબદ્ધ ગણગણ્યા કરે છે. દરેક ટંકે એનામાં ટિફિન કરવાનો એક અલગ ઉત્સાહ મને જોવા મળતો. હું ટિફિન ગોઠવતી અને ભરતી, પણ જેવું 21મું ટિફિન ભરાઈ જાય કે મમ્મી તરત બોલે, એક મિનિટ નીતલ, એ ટિફિન બંધ ન કરતી. અને હું બસ જોઈ રહેતી. મમ્મી ડ્રોઈંગ રૂમમાંથી ટેબલ ઘસડતી લાવે અને એના ઉપર ચડે, અભેરાય ઉપરથી અથાણાની બરણી ઉતારે અને પછી 21મા ટિફિનના બોક્સમાં

ઝીણા ફેરફારો શરૂ થઈ ગયા. પપ્પાને તો ફુરસદ નહોતી આ બધું જોવાની, પણ મારા ધ્યાનમાં આવ્યા વિના રહેતું નહીં. હવે મમ્મીના ઘાંટા સદંતર બંધ થઈ ગયા હતા. કકળાટ કરતી મમ્મી હવે કશુંક ધીમું તાલબદ્ધ ગણગણ્યા કરે છે. દરેક ટંકે એનામાં ટિફિન કરવાનો એક અલગ ઉત્સાહ મને જોવા મળતો. હું ટિફિન ગોઠવતી અને ભરતી, પણ જેવું 21મું ટિફિન ભરાઈ જાય કે મમ્મી તરત બોલે, એક મિનિટ નીતલ, એ ટિફિન બંધ ન કરતી. અને હું બસ જોઈ રહેતી. મમ્મી ડ્રોઈંગ રૂમમાંથી ટેબલ ઘસડતી લાવે અને એના ઉપર ચડે, અભેરાય ઉપરથી અથાણાની બરણી ઉતારે અને પછી 21માં ટિફિનના બોક્સમાં ગોળ કેરીના અથાણાની બે ચાર ચીર મૂકે અને પછી સંતોષથી ટિફિનને તાકી રહે. હવે તો બટેટાનું શાક પણ ટિફિનમાં અવારનવાર બનવા માંડ્યું અને એ દિવસે એ 21માં ટિફિનના બોક્સમાં રોજ કરતાં વધુ શાક ભરાતું. એ ટિફિનની રોટલી પર પણ મમ્મી વધારે ઘી લગાડતી. જોકે મને આ બધું બહુ જ બાલિશ લાગતું અને સ્ટુપિડની જેમ હું બધું જોયા કરતી. મહિનો પૂરો થાય કે છેલ્લા રવિવારે પેલું 21મું ટિફિન ઘેર પૈસા આપવા માટે આવતું. હું હવે એને અજાણતા જ નિકલેક્ટ કરવા માંડી હતી. એ આવે ત્યારે મમ્મી સ્પેશિયલ આદુ નાખીને ચા બનાવે, સાથે કંઈક નાસ્તો તો હોય જ. લગભગ એક કલાક બેસતો. હું એ બંનેને હસતા વાતો કરતા જોયા કરતી, અંદર અંદર ગૂંચવાયા કરતી. અને આજકાલ તો એ નવું ગતકડું લઈને આવ્યો છે. મમ્મીને કીધા કરે છે, મેમ આટલી સુપર રસોઈ બનાવો છો તો ઘરનું નાનું રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરો ને, આઈ એમ શ્યોર કે બહુ જ ચાલશે. એ ચાનો કપ હોઠે અડાડતો, પણ 6 મહિના માટે મને રેસ્ટોરન્ટ ખોલવું નહીં પોસાય. મમ્મી કોમેન્ટ પાસ કરતી અને ફરી ખડખડાટ હાસ્ય. મારા માટે આ એક શોક જ હતો કે મારી મમ્મી કોમેન્ટ પાસ કરતી થઈ ગઈ. મને મારા પર ને પપ્પા પર દિવસે દિવસે ગુસ્સો ચડતો જાય છે. એક બહારની વ્યક્તિ આવીને મમ્મીને જડમૂળથી બદલાવી શકે છે, હસાવી શકે છે, અને વર્ષોથી અમે સાથે રહેતા હોવા છતાં કશું જ નહોતા કરી શક્યા. મને યાદ છે, મમ્મી પપ્પાના કંકાસથી કંટાળીને એક દિવસ મેં મમ્મીને કહેલું, મમ્મી તને શું થઈ ગયું છે, જ્યારે જુઓ ત્યારે પપ્પા સાથે ઝઘડતી જ હોય છે. હું જ ઝઘડા કરું છું નીતુ? એ વખતે પણ એ જ સપાટ ચહેરો ને ભાવ વિનાની કોરી આંખો. વાત તો એક જ છે મમ્મી, તું થોડું ઢીલું મૂકતા શીખી જાને, બાકી પપ્પા તો પરફેક્ટ છે બસ. એ વખતે મારા માથા પર હાથ મૂકીને એની કોરી આંખો બોલેલી, બેટા તારા માટે પપ્પા છે એટલે પરફેક્ટ છે, પણ મારા માટે એક પતિ છે. પપ્પાને ક્યારેય પતિના પોઈન્ટ ઓફ વ્યૂથી ન મૂલવી શકાય. મને એ સમયનો ફિક્કો ચહેરો યાદ છે. અને આજે ફિક્કો જ ક્યાં છે? ક્યારેક હું સૂતી સૂતી મમ્મી અને ધ્રુવ વિશે વિચાર્યા જ કરું અને મારા બધા જ વિચારો સીલિંગ ફેનના પાંખડે કપાઈને આખા બેડરૂમમાં વિખેરાઈ જાય. હું કશું જ નક્કી નહોતી કરી શકતી. સૌથી મોટો આંચકો તો મને ત્યારે લાગેલો જ્યારે મમ્મી વાળ રંગવા બેઠી હતી. સફેદ લટોને સિફતથી એણે કાળી બનાવી, પછી અરીસામાં પોતાને જોતા બોલી, નીતુ કેવી લાગું છું? જે વસ્તુ મારા આટલા પ્રેશરથી શક્ય નહોતી બની એ પહેલાંના 3 મહિનાના આવન જાવનમાં શક્ય બની ગઈ. આમ તો બધા જ છોકરાઓ પેમેન્ટ કરવા આવતા, પણ ધ્રુવ જેટલું કોઈ રોકાતા નહીં. મમ્મી પણ બીજા બધા છોકરાઓ સાથે ભાગ્યે જ લાંબી વાતચીત કરતી, બટ ધ્રુવ ઇઝ રિયલી સ્પેશિયલ કેસ. હવે મમ્મી ઢળતો અંબોળો રાખતી, રોજ પહેરાતી સાડીની એક એક ગઢ ચીવટથી વાળીને ટાઈટ પિન ખોસીને સાડી પહેરતી. ગમે એટલું કામ હોય પણ કપાળ પર નાની મેચિંગ બિંદી લગાડવાનું ભૂલતી નહીં. રસોઈ કરતાં કરતાં પણ વાસણોમાં પોતાનો ચહેરો જોઈ લે અને ધીમું મલકાઈ લે. રસોઈ બનાવતી વખતે ધીમું તાલબદ્ધ કશું ગણગણ્યા જ કરતી હોય. હું ઘણી વખત બરાડી ઉઠતી, મમ્મી તારું ધ્યાન ક્યાં છે? રોટલી બળે છે. નીતલ ઘાટા શું કામ પાડે છે? મારું ધ્યાન છે જ ક્યાં? હું એના તરફ અર્થસભર પ્રશ્ન કરતી અને ત્યાં સુધીમાં તો એ પાછી પોતાનામાં ખોવાઈ જતી. ટિફિન ભરાઈ જાય એટલે ડ્રોઈંગ રૂમમાંથી ટેબલ ખસેડી લાવે અને અથાણાની બરણી ઉતારી ગોળ કેરીની બે ચાર ચીર ટિફિન બોક્સમાં મૂકે. આ દિવસોમાં મેં એક વાત નોંધી કે મહિનાના છેલ્લા રવિવારે, ઇટ મીન્સ કે ધ્રુવ ડેના દિવસે, મમ્મી નાહવામાં રોજ કરતાં વધુ સમય લગાડે. તૈયાર થઈ જાય તો પણ ક્યાંય સુધી અરીસામાં પોતાને તાક્યા કરે. એ સોફા પર બેઠા બેઠા ચેનલો ફેરવતી, પણ એના કાન તો દરવાજે ડોરબેલ પર જ લાગેલા હોય. જેવી ડોરબેલ વાગે કે દોડી જતી.
મારાથી ખરેખર આ બધું

સહ્ય થઈ પડ્યું હતું. આ અજવાળા હવે મને દઝાડતા હતા, અને પહેલાંના ગતકડા પણ કેવા નવા નવા. મેમ, માસ્ટર શેફમાં પાર્ટિસિપેટ કેમ નથી કરતા? ઇન્ટરનેશનલ લેવલે તમારી ડિશિઝ મુકાવી જોઈએ. મેમ, વિદેશી રેસીપી પણ તમારે શીખવી જોઈએ, યુ નો પ્રોગ્રેસ ઇન કુકિંગ. મેમ, તમે તરલા દલાલને વાંચો છો? હવે હું ઘાટા પાડતી થઈ ગઈ હતી, ટિફિન ભટકાડતી, કપરકાબી તોડતી ને વાત વાતમાં ગુસ્સે ભરાઈ જતી. પણ મમ્મીને તો જાણે આખી વાતની કોઈ પરવા જ નહોતી. એક દિવસ પેલો ધ્રુવ ધ્રુવ ડે પર નહીં પણ વચ્ચેના દિવસે આવ્યો. એના હાથમાં ગિફ્ટ હતી. મમ્મી સાથે બેઠો, ખાસ્સી વાતો થઈ, ચા પીવાય, નાસ્તો થયો. મેમ, મારી ટ્રેનિંગ આજે પૂરી થઈ ગઈ છે. 6 મહિના તમારી રસોઈમાં ક્યાં પૂરા થઈ ગયા એ તો ખબર જ ન પડી. આ મારા તરફથી તમને કોમ્પ્લિમેન્ટ ગિફ્ટ. મારી છાતીમાં કશુંક જોર જોરથી ધબકવા લાગ્યું. એટલે કે હવે આ ધ્રુવ અહીં નહીં જોવા મળે? કશુંક અંદરથી ચૂભવા લાગ્યું. હું એને એકી ટશે જોઈ રહી. મમ્મીએ ગિફ્ટ પરનું રેપર ખોલીને જોયું તો વિદેશી રેસીપીની બુક હતી. મમ્મીએ એનો આભાર માન્યો. પછી બંને ગુમસુમ ઘડીક બેઠા. પહેલાં એ પાણી પીધું અને જવા માટે ઊભો થયો. મને થયું કે હું એને મૂકવા ગેટ સુધી તો જાઉં જ, પણ બીજી જ ક્ષણે મને વિચાર આવ્યો કે મને ખુદને તો ગમતું નહોતું કે અહીં આવે, તો પછી આમ કેમ થાય છે? જતા જતાં એણે પાછું વળીને મારી સામે જોયું અને સ્મિત કર્યું, અને ગેટ બંધ થઈ ગયો. મારી અંદર કંઈ કેટલાય કપરકાબી તૂટી ગયા. મને મમ્મીની ચિંતા થવા માંડી. કેટલી વાર સુધી એ ડ્રોઈંગ રૂમમાં એમ ને એમ ઊભી રહી. એક હળવો સન્નાટો વાતાવરણમાં હું અનુભવી શકતી હતી. સાંજ ઢળી ચૂકી હતી અને હવે અંધારા ઉતરી ગયા હતા. રાત્રે રસોડામાં મમ્મી ટિફિન ભરતી હતી અને હું મારી રૂમમાં કપડાં સંકેલતી હતી. નીતુ ક્યાં મરી ગઈ? મમ્મીનો ઘાટો સંભળાયો. હું કપડાં મૂકીને દોડીને રસોડામાં ગઈ. મમ્મીના હાથમાંથી એઠી રકાબી ગેંડીમાં મૂકવા જતાં તૂટી ગઈ. મેં જોયું કે મમ્મીએ અંબોળો કસકસાવીને બાંધ્યો છે, આખા ડીલે પરસેવો બાજેલો છે અને ગેસ પાસે ઊભી ઊભી હાંફે છે. ચહેરા પર કોરી લટ સખત રીતે પરસેવાથી ચોંટી ગઈ હતી. હું ફટાફટ ટિફિનના બોક્સમાં શાક અને દાળ ભરવા માંડી. મમ્મી બધા બોક્સમાં રોટલીઓ ગણી ગણીને મૂકતી હતી. બધા ટિફિન ભરાઈ ગયા કે મમ્મી ઉતાવળે ડ્રોઈંગ રૂમમાં ગઈ અને ટેબલ ખસેડી લાવીને ટેબલ પર ચડી. મારી નજર નીચે ખોડાયેલી હતી, પણ આ બધું જોઈ શકતી હતી. મમ્મીએ અભેરાઈ પરથી ગોળ કરીને અથડાની બરણી નીચે ઉતારી અને મેં હોઠ બીડીને ચહેરો નીચે રાખીને કહી દીધું કે મમ્મી તું આ એ તો. ને મમ્મી મારી સામે જોઈ રહી. ક્ષણ પૂરતી અમારી મા દીકરીની આંખો એક થઈ. હું એ આંખો જીરવી ન શકી. બારી બહાર જોવા લાગી. મમ્મી પણ તરત જ પડખું ફેરવી ગઈ, પણ મારી આંખોએ નોંધી મમ્મીના સપાટ ચહેરા પરના કપાળની 3 કરચલી અને આંખોમાં કોરી આંખોમાં છલકાયેલી કશીક ધૂંધળાશ. અંધારાના ઓળા હવે અમારી મા દીકરી વચ્ચે ઉતરી આવ્યા હતા.

0: સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુનું ધારાવાહિક પઠન.
1: વાર્તાનું શીર્ષક હતું 21મું ટિફિન.
0: શીર્ષક ગીત અને લેખક રામ મોરી. પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી. સંગીત નિયોજન ચેતન ગઢવી. આ હતી આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ.
2: તો શ્રોતા મિત્રો, આ સાથે જ આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપો અનુમતિ. ફરી મળીશું ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો.
3: આવજો, ફરી મળીશું.
2: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 3800009.
1: ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ऑल इंडिया रेडियो ની ચેનલો ને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો। ઓલ ઇન્ડિયા રેડિયો ની વેબસાઈટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયો ની 8 ચેનલ્સ નું જીવંત પ્રસારણ સાંભળી શકો છો। આ ચેનલો છે AIR ની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ। ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે। એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે। AIR ની વેબસાઈટ ઉપર આ લિંક મુકેલ છે। જાહેરાત પૂરી થઈ।
4: ये है विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन। थोड़ी ही देर में होगा हमारा अगला कार्यक्रम सुरीला सफर।

શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમના અહીંયા થોડીક ક્ષણો માટે વિરામ આપીશું. બરાબર 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિનો તામિલનાડુમાં એમોનિયા ગેસ લીકેજથી પ્રભાવિત ગામદારોના મુદ્દે તામિલનાડુ સરકારને અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના દહેગામમાં નવા શાક માર્કેટની શરૂઆત કરાવશે. પશ્ચિમ બંગાળમાં પસાર કરાયેલા ગુના વિરોધી નવા બે કાયદા આજથી અમલમાં આવ્યા. જોર્ડન, બહેરીન અને કુવૈતમાં અમેરિકાના લશ્કરી થાણા પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓની ઈરાને જવાબદારી સ્વીકારી. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડા બાદ સુધારો અને લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય મહિલાઓ ઇતિહાસ રચવાની નજીક. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તામિલનાડુમાં એમોનિયા ગેસ લીકેજથી પ્રભાવિત ઝારખંડના કામદારોના મુદ્દાની નોંધ લીધી છે. રાષ્ટ્રપતિ સચિવાલયે રોજગાર અને શ્રમ સચિવોને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા અને લેવામાં આવેલા પગલાં અંગે અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. અરજીમાં નાણાકીય સહાય, વળતર અને પુનર્વસન સાથે અસરગ્રસ્ત કામદારોને ઝારખંડ સુરક્ષિત પરત મોકલવાની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડના રામગઢ જિલ્લાના સરકારી વકીલ સંજીવકુમાર અંબસ્ત દ્વારા દાખલ કરાયેલી અરજી બાદ આ પગલું લેવાયું હતું. આજે ગુજરાતના ગાંધીનગરમાં કૃષિ ઉત્પાદન

0: બજાર સમિતિ એપીએમસીના અમૃત મહોત્સવ દરમિયાન કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ નવા શાક માર્કેટની શરૂઆત કરાવશે. તેઓ એપીએમસીના અમૃત મહોત્સવ નિમિત્તે તૈયાર કરાયેલ એક સ્મારક પ્રકાશનનું વિમોચન કરશે અને દહેગામ એપીએમસી બોર્ડના સભ્યો સાથે પણ વાતચીત કરશે. દરમિયાન આજે ગાંધીનગર ખાતેની નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાં યોજાયેલી 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ મિટિંગનો ઉદઘાટન સમારંભ રાષ્ટ્રીય શોકના કારણે મોકૂફ રખાયો હતો, જેનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરવાના હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ગુના વિરોધી નવા બે કાયદા આજથી અમલમાં આવ્યા છે. રાજ્યપાલે અસામાજિક પ્રવૃત્તિઓના નિયંત્રણ સંબંધિત બિલને મંજૂરી આપી છે. ગત જૂન મહિનામાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ગુના વિરોધી બિલ, પશ્ચિમ બંગાળ જાહેર સલામતી અને અસામાજિક પ્રવૃત્તિઓ નિયંત્રણ બિલ 2026 અને પશ્ચિમ બંગાળ જાહેર વ્યવસ્થા જાળવણી સુધારો બિલ 2026 પસાર કરાયા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: પશ્ચિમ બંગાળ જન સુરક્ષા ઓર અસામાજિક ગતિવિધિઓ પર નિયંત્રણ વિધેયક 2026 રાજ્ય વિધાનસભાને 29 જૂન કો પારિત કિયા થા. રાજ્યપાલ આર એન રવિ કી સ્વીકૃતિ કે બાદ યહ વિધેયક અબ કાનૂન બન ગયા હૈ. ઇસ અધિનિયમ કે અંતર્ગત અસામાજિક ગતિવિધિઓ મેં શામિલ વ્યક્તિ યા ભવિષ્ય મેં એસી ગતિવિધિઓ મેં શામિલ હોને કી સંભાવના વાલે વ્યક્તિ કો અધિકતમ 1 વર્ષ કી અવધિ કે લિયે હિરાસત મેં રખા જા સકતા હૈ. નિવારક હિરાસત કે આદેશ રાજ્ય સરકાર, પોલીસ આયુક્ત, જિલ્લા મજિસ્ટ્રેટ યા સરકાર દ્વારા અધિકૃત DIG રેન્ક કે પોલીસ અધિકારી દ્વારા જારી કિયે જા સકતે હૈ. નયા કાનૂન અસામાજિક ગતિવિધિઓ, દંગો, પોલીસકર્મીઓ પર હમલો ઓર સંગઠિત અપરાધ કે ખિલાફ ત્વરિત ઓર સખ્ત કાર્યવાહી કો સક્ષમ બનાયેગા. સંદીપન દાસ ગુપ્તા કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે કૃષ્ણકાંત.
0: પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે દેશને પાણી વ્યવસ્થાપનમાં આત્મનિર્ભર બનાવવા માટે સામૂહિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેઓ નવી દિલ્હીમાં ગ્રામ પંચાયતો દ્વારા પાણી બજેટિંગ અને પાણી સુરક્ષા આયોજન પર માસ્ટર ટ્રેનર્સ કાર્યક્રમના રાષ્ટ્રીય સ્તરના તાલીમ સત્રમાં સંબોધન કરી રહ્યા હતા. આ પહેલને એક મહત્વપૂર્ણ પગલું ગણાવતા તેમણે કહ્યું કે મંત્રાલય લગભગ 1.5 વર્ષથી તેના પર કામ કરી રહ્યું છે. તેમણે સહભાગીઓને તાલીમ કાર્યક્રમમાં સક્રિયપણે જોડાવા અને તેમના સંબંધિત ક્ષેત્રોમાં પાણી સંબંધિત પહેલ હાથ ધરીને શીખેલા શિક્ષણને લાગુ કરવા અપીલ કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિના ડ્રાફ્ટ પર સૂચન આમંત્રિત કર્યા છે, જેનો ઉદ્દેશ ઉચ્ચ ગુણવત્તાવાળા, નૈતિક અને નવીન સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. સંશોધન નીતિના ડ્રાફ્ટમાં આરોગ્ય સંશોધન માટે દેશના કેન્દ્રીય માળખા તરીકે રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન એજન્ડા બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે ડ્રાફ્ટ નીતિ વિવિધ હિસ્સેદારો પાસેથી વ્યાપક ચર્ચા અને ઇનપુટ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં તેમના સૂચનો અને ભલામણોનો સમાવેશ થાય છે. 27મી જુલાઈ સુધીમાં ટિપ્પણી અને સૂચનો મોકલી શકાશે. ભારતીય નૌકાદળમાં 1 મહિનામાં નવી પેઢીના 4 સ્વદેશી જહાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે આજે માહિતી આપતા જણાવ્યું કે દેશના દરિયાઈ સંરક્ષણને મજબૂત બનાવવા માટે 11મી જુલાઈએ INS મહેન્દ્રગીરીનો સમાવેશ કરાયો છે, જે 6ઠી સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ નીલગીરી ક્લાસ સ્ટીલ્થ ફ્રિગ્રેટ છે. ગયા મહિનાની 21મીએ ભારતીય નૌકાદળે 3 સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલા INS દુનાગીરી, INS સંશોધક અને INS અગ્રેનો સમાવેશ કર્યો હતો. આ ફ્રિગ્રેટ્સ પ્રોજેક્ટ 17A હેઠળ એન્ટી એર, એન્ટી સરફેસ અને એન્ટી સબમરીન યુદ્ધ સહિત બહુમિશન ભૂમિકાઓ માટે બનાવવામાં આવ્યા છે. ઉચ્ચ સ્વદેશી સામગ્રી સાથે બનેલ આ જહાજ આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રતિબિંબિત કરે છે અને દેશના સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક બોટ પલટી જવાની ઘટનામાં મૃત્યુ પામેલા 15 ભારતીય પ્રવાસીઓના પાર્થિવ દેહને આજે પરત લવાશે. વિયેતનામમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ફ્લાઇટ હો ચી મિન્હ સિટીથી સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગે ઉપડશે અને ભારતીય સમય અનુસાર રાત્રે 9:35 મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર પહોંચશે. દૂતાવાસે જણાવ્યું કે સંબંધિત રાજ્ય સરકારોને મૃતદેહને તેમના અંતિમ સ્થળો સુધી પહોંચાડવા માટે પીડિત પરિવારો સાથે સંકલન કરવા જણાવાયું છે. રાષ્ટ્રીય મહિલા આયોગે ઉઝબેકિસ્તાન

0: બિહારના કેરળમમાં 21 વર્ષીય મેડિકલ વિદ્યાર્થીની પર ગુજારાયેલા ત્રાસ અને હત્યાના અહેવાલ અંગે સ્વતઃ નોંધ લીધી છે. પંચે તેના મૃત્યુ પહેલા શારીરિક હુમલો, ઉત્પીડન અને બળજબરીથી ધર્મ પરિવર્તનના પ્રયાસના આરોપો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પંચે કેરળમના પોલીસ મહાનિદેશકને પત્ર લખીને ઝડપી તપાસ, વિદેશ મંત્રાલય અને તાશ્કંદમાં ભારતીય દૂતાવાસ સાથે સંકલન અને પુરાવા જાળવવા અને શોકગ્રસ્ત પરિવાર માટે વ્યાપક સમર્થનની માંગ કરી છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે તેના I4NI ઓપરેશનના ભાગરૂપે જોર્ડન, બહેરીન અને કુવૈતમાં અમેરિકાના લશ્કરી થાણા પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. આ હુમલાઓને ઈરાની લશ્કરી સ્થળો પર તાજેતરના અમેરિકાના હુમલાઓના બદલામાં વર્ણવવામાં આવ્યા હતા. ઈરાનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીમાં જોર્ડનમાં પ્રિન્સ હસન એરબેઝ, બહેરીનમાં શેખ ઈસા એરબેઝ અને કુવૈતમાં અલી અલ સાલેમ અને અહેમદ અલ જાબેર એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીકના સહયોગીઓમાંના એક લિન્ડસે ગ્રેહામનું નિધન થયું છે. આરોગ્ય વિષયક સમસ્યાના કારણે તેમનું 71 વર્ષની વયે અવસાન થયું છે. ગ્રેહામે આક્રમક અમેરિકન વિદેશી નીતિની હિમાયત કરવા માટે વિશ્વભરનો પ્રયાસ કર્યો હતો. તેઓ દક્ષિણ કેરેલીના રિપબ્લિકન અને ભૂતપૂર્વ વાયુસેનાના વકીલ હતા, જેમણે 3 દાયકાથી વધુ સમય સુધી કોંગ્રેસમાં સેવા આપી હતી. આગામી શનિવાર સાંજ સુધી અમેરિકામાં ધ્વજ અડધી કાઠીએ લહેરાવાશે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ બાદ વૈશ્વિક શેરબજાર પર તેની નકારાત્મક અસર પડી હતી. જો કે બપોરના સેશન બાદ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. નવેસરથી હુમલાઓ બાદ ભારતીય શેરબજારમાં સવારથી જ 200 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. જો કે બીજા સેશન્સમાં સકારાત્મક સેન્ટિમેન્ટના કારણે સુધારો જોવા મળ્યો હતો. મેટલ, રિયલ્ટી અને FMCG શેરોમાં વેચવાલી, જ્યારે IT અને મીડિયા ક્ષેત્રોના શેરોમાં લેવાલી નીકળી હતી. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સમાં 61 પોઈન્ટ અને નિફ્ટીમાં 5 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટ ભારતીય ટીમ જીતથી માત્ર 4 વિકેટ દૂર છે. ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન યાસ્તિકા ભાટિયા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. ભારતના બોલરોએ ઇંગ્લેન્ડ સામેની ઐતિહાસિક એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. બીજા દિવસની રમત 269 રનની લીડ સાથે મેચ ફરી શરૂ થતાં ટીમ ઇન્ડિયાએ 7 વિકેટે 341 રન પર પોતાનો બીજો દાવ જાહેર કર્યો હતો. આમ ભારતે ઇંગ્લેન્ડને 457 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિનો તામિલનાડુમાં એમોનિયા ગેસ લીકેજથી પ્રભાવિત કામદારોના મુદ્દે તામિલનાડુ સરકારને અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ અને ગુજરાતના દહેગામમાં નવા શાક માર્કેટની શરૂઆત કરાવશે. પશ્ચિમ બંગાળમાં પસાર કરાયેલા ગુના વિરોધી નવા 2 કાયદા આજથી અમલમાં આવ્યા. જોર્ડન, બહેરીન અને કુવૈતમાં અમેરિકાના લશ્કરી થાણા પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓની ઈરાને જવાબદારી સ્વીકારી. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડા બાદ સુધારો અને લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય મહિલાઓ ઇતિહાસ રચવાની નજીક. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું સુરીલા સફરનો શેષ ભાગ.
2: आपको भी बहुत बहुत धन्यवाद कार्यक्रम को पसंद करने के लिए. एक साथी ने लिखा है, जीवन में केवल बौद्धिक ज्ञान का प्रकाश पर्याप्त नहीं है. सार्थकता तब है जब हम दूसरों के सुख दुख को अपनी अनुभूति से समझें, और ये संवेदना हृदय को स्पंदन है, हृदय का स्पंदन है जो हमें मानवता से जोड़ती है. यहाँ एक महत्वपूर्ण है कि बाहरी प्रकाश यानी कि ज्ञान भी आंतरिक संवेदना रूपी दीपक से ही प्रकाशित होता है. वहीं चंदन की तरह शीतल रहकर संबंधों के मूल को समझना सहज बोध, भावनात्मक परिपक्वता और गांभीर्य का प्रतीक है, क्योंकि चंदन की प्रवृत्ति बिना भेदभाव के सुगंध देने की है. सागर अपनी विशालता और गहराई में सब कुछ समाहित कर लेता है, जो सागर की विशेषता है, जिसे हम प्रज्ञा यानी गहरी बुद्धि या स्थिरता के रूप में जाना करते हैं, जो बिना विचलित हुए रिश्तों की गहराई और उसके महत्व को आंकती है. काफ़ी बड़ी बात इन्होंने लिखी है. बढ़ते हैं कार्यक्रम में आगे और चलिए अब आपको सुनवाते हैं तीसरी कसम फिल्म का ये गीत, मुकेश की आवाज़ में शैलेंद्र के बोल, शंकर जयकिशन की धुन. आपको बताना है इस गीत का कौन सा वो शब्द है जिससे इस गीत को लिया गया है.

0: स्थित भारतीय दूतावास ने सोशल मीडिया पोस्ट में बताया कि हवाई जहाज मुंबई के छत्रपति शिवाजी महाराज अंतर्राष्ट्रीय हवाई अड्डे पर रात करीब 9:30 बजे उतरेगा। न्यूजीलैंड के अभिनेता सैम नील का 78 वर्ष की आयु में निधन हो गया है। वे जुरासिक पार्क और द पियानो जैसी फिल्मों में अपनी भूमिकाओं के लिए जाने जाते थे। भारत ने कतर के पूर्व अमीर शेख हमद बिन खलीफा अल थानी के निधन पर श्रद्धांजलि अर्पित करते हुए आज एक दिन का राजकीय शोक घोषित किया है। उनका कल निधन हो गया था। प्रधानमंत्री नरेंद्र मोदी ने उनके निधन पर शोक व्यक्त करते हुए कहा कि वे एक दूरदर्शी नेता थे। महिला क्रिकेट में लंदन के लॉर्ड्स में भारत के साथ एकमात्र टेस्ट में इंग्लैंड की टीम आज चौथे दिन अपनी दूसरी पारी में 6 विकेट पर 130 रन से आगे खेलना शुरू करेगी। भारत ने इंग्लैंड को 457 रन का लक्ष्य दिया है। भारत ने 269 रन की बढ़त बनाते हुए दूसरी पारी 7 विकेट पर 341 रन पर घोषित कर दी। विकेटकीपर और बल्लेबाज यास्तिका भाटिया लॉर्ड्स में टेस्ट शतक बनाने वाली पहली महिला क्रिकेटर बन गई हैं। इंग्लैंड पहली पारी में 170 रन पर ही सिमट गई थी। मौसम विभाग ने आज असम, मेघालय, बिहार और पश्चिम बंगाल में गंगा के मैदानी इलाकों में तेज बारिश का ऑरेंज अलर्ट जारी किया है। अगले 2 से 3 दिन तक अरुणाचल प्रदेश, पूर्वी उत्तर प्रदेश, नागालैंड, मणिपुर, मिजोरम, त्रिपुरा, ओडिशा, पश्चिम बंगाल के तराई क्षेत्रों, सिक्किम और उत्तराखंड में भी मूसलाधार बारिश की संभावना है। आंध्र प्रदेश, बिहार, झारखंड, ओडिशा, तेलंगाना, अंडमान निकोबार द्वीप समूह, जम्मू और कश्मीर और लद्दाख में 16 जुलाई तक बारिश का अनुमान है। घरेलू शेयर बाजार के प्रमुख सूचकांक आज सामान्य रूप से कारोबार कर रहे हैं। सेंसेक्स 20 अंक बढ़कर 77,589 पर और निफ्टी 7 अंक गिरकर 24,200 पर पहुंच गया। और अंत में मुख्य समाचार एक बार फिर। सर्वोच्च न्यायालय ने कहा किसी व्यक्ति की नागरिकता का निर्धारण और उसे विदेशी घोषित करने के लिए निष्पक्ष और वैध प्रक्रिया का पालन होना चाहिए। शीर्ष न्यायालय ने गुवाहाटी उच्च न्यायालय के 27 अपीलकर्ताओं को विदेशी घोषित करने के फैसले को रद्द किया। सर्वोच्च न्यायालय ने श्री राम जन्मभूमि मंदिर में चढ़ावा चोरी मामले की जांच कर रहे विशेष जांच दल से मौजूदा स्थिति की रिपोर्ट मांगी। राष्ट्रपति द्रौपदी मुर्मू ने तमिलनाडु में अमोनिया गैस रिसाव से प्रभावित झारखंड के श्रमिकों से जुड़े मामले का संज्ञान लिया, तत्काल कार्रवाई के आदेश। और महिला क्रिकेट में लॉर्ड्स में टेस्ट मैच के चौथे दिन भारत के साथ इंग्लैंड दूसरी पारी में 6 विकेट पर 130 रन से आगे खेलेगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी अमदावाद वडोदरा प्रादેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે। રાજ્યમાં કુદરતી અને માનવસર્જિત આપત્તિ સામે નાગરિકોને મદદરૂપ થવા યુવા આપદા મિત્ર યોજના હેઠળ અત્યાર સુધી 4526 યુવાનોને તાલીમબદ્ધ કરાયા છે। સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યના 17 જિલ્લાઓમાં આપદા મિત્રોને અદ્યતન કટોકટી કીટથી સજ્જ કરાયા છે, જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, રાજકોટ, સુરત, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લાનો સમાવેશ કરાયો છે। આ યોજના હેઠળ આપત્તિ જોખમ વ્યવસ્થાપનમાં મહિલાઓની ભૂમિકા વધારવા માટે તેમની 50% ભાગીદારીનું વિશેષ લક્ષ્ય રખાયું છે। અમદાવાદમાં આગામી 16મી તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। આજે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં 50થી વધુ ગાડી અને 31,000થી વધુ જવાનોએ રથયાત્રાના સમગ્ર માર્ગનું નિરીક્ષણ કર્યું। આવતીકાલે પોલીસ સુરક્ષા વ્યવસ્થાનો અંતિમ પૂર્વાભ્યાસ કરાશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ રથયાત્રાના માર્ગનું નિરીક્ષણ કરશે। આ અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે વધુ માહિતી આપી હતી।
2: આજ રિહર્સલ ના ભાગરૂપે જેટલા ભી ફોર્સ ડિપ્લોયડ છે પૂરા સમગ્ર સવારે લગભગ ચાલુ થઈને રાત્રે લગભગ 9 વાગે તો રથ પરત નહીં આવે। તબ તક અલગ અલગ વિસ્તારો મેં જે રીતે ના ભૂતકાલ ને પરિસ્થિતિઓ મેં જોયા છે, કેટલા વાગે રથ પહોંચે, કેટલા વાગે ટ્રકો પહોંચે, અખાડા કઈ રીતે રહે છે, તો આ હિસાબથી શું અમે કરવા જોઈએ, તો જગ્યા જગ્યા ઉપર બધા બ્રીફિંગ થવાની છે। આજે જો સમગ્ર જો પૂરા બંદોબસ્ત અગર વાત કરીએ તો ટોટલ 31,000 જેટલા પોલીસ ફોર્સ, પોલીસ SRP, પેરામિલિટરી ફોર્સેસ, હોમગાર્ડ મળીને છે જો।
1: આ અંગે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે 16મી તારીખે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાનના રથને ખેંચીને પરંપરાગત પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુભારંભ કરાવશે। આ વખતે રથયાત્રામાં 18 શણગારાયેલા ગજરાજ અગ્રભાગે રહેશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે

0: આજે જામનગર જિલ્લાના લતીપર ગામની પ્રાથમિક શાળામાં યોગાભ્યાસ કર્યો. યોગ સત્ર દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે પ્રાણાયામ કરી યોગથી થતા શારીરિક તેમજ માનસિક ફાયદા અંગે સમજ આપી. તેમણે જણાવ્યું કે યોગથી શરીરની લચકતા વધે છે અને શરીરમાં લોહીનો સંચાર પણ વધે છે. ભાવનગરમાંથી 5 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે 4 શખ્સ ઝડપાયા છે. મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે બુધેલ ગામમાં દરોડો પાડી એમ્બરગ્રીસનું વેચાણ કરવાની પેરવી કરી રહેલા 4 આરોપીને 4 કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે રંગે હાથ ઝડપ્યા હતા. ગામમાંથી અગાઉ 4 કરોડની કિંમતની એમ્બરગ્રીસ સાથે 4 શખ્સ પકડાયા હતા. સમગ્ર ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ 9 કરોડ 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 1 બાળકનું મોત થતાં જિલ્લામાં મૃત્યુઆંક 3 પર પહોંચ્યો. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ગોધરા તાલુકાના મણિપુર ગામના 1 વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયો હતો, પરંતુ રસ્તામાં જ તેનું અવસાન થયું હતું. દરમિયાન આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, ફોગિંગ અને જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી તેજ કરી છે. આ સાથે સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી 3 વર્ષની બાળકીનું મોત થયું હોવાના અહેવાલ છે. અરવલ્લીના બાયડથી આ બાળકીને હિંમતનગર સિવિલમાં લવાઈ હતી. જામનગરમાં ઉંદરોને પકડવા માટેમાં ઉપયોગમાં લેવા ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ ગ્લોબોર્ડ કે સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખાતી ગ્લુ ટ્રેપ પર પ્રતિબંધ રહેશે. નિયમોનો ભંગ કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરીની યાદીમાં જણાવાયું છે. સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના અંગે વાયરલ થયેલી પોસ્ટ ખોટી હોવાની સરકારે સ્પષ્ટતા કરી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના અંગેની પોસ્ટ ભ્રામક અને અસત્ય છે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં આ નામની કોઈ યોજના અમલમાં નથી. લોકોને આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં હમણાં વરસાદે વિરામ લેતા અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 24.64% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સરેરાશ 34% વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે, જ્યારે કચ્છમાં વરસાદની સૌથી વધુ ઘટ જોવા મળી છે. રાજ્યના જળાશયોની સ્થિતિની વાત કરીએ તો 9 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 6 એલર્ટ પર અને 10 ડેમને વોર્નિંગ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમ 65% જેટલો ભરાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સમય થયો છે કેટલાક ગુજરાતી સુગમ ગીતોનો, જેમાં સૌ પ્રથમ ગીત માણીશું જેને સ્વર આપ્યું છે લતા મંગેશકર અને સંગીત આપ્યું છે ઉષા મંગેશકર અને હૃદયનાથ મંગેશકરે.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: હવે પછીનું જે ગીત આવી રહ્યું છે તેના ગાયક છે મુકેશ અને ગીત સંગીત આપ્યું છે અવિનાશ વ્યાસે।
2: પંખીડાને આ પિંજરું ઝૂનું ઝૂનું

0: આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતાં 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: શ્રોતા મિત્રો, હવે માણીશું મીરાબાઈ રચિતા ભજન, જેને ગાયું છે માયા દીપકે.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડીક ક્ષણોમાં અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું કાર્યક્રમ સખી સહેલી.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સરગમ. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ લતા મંગેશકર અને ઉદિત નારાયણના સ્વરમાં લગાન ફિલ્મનું આ ગીત. સંગીતકાર AR રહેમાન અને ગીતકાર જાવેદ અખ્તર.

કાર્યક્રમમાં હવે આપ સાંભળશો સ્વદેશ ફિલ્મનું આ ગીત મધુશ્રી વિજય પ્રકાશ અને આશુતોષ ગોવારીકરના સ્વરમાં, સંગીતકાર યાર રહેમાન અને ગીતકાર જાવેદ અખ્તર.

હરિહરન ઘનશ્યામ વાસવાની, પ્રતિમા રાવ અને સંતોષ તિવારીના સ્વરમાં આપ સાંભળી રહ્યા છો હમ સાથ સાથ હૈ ફિલ્મનું આ ગીત. ગીતના શબ્દો રવિન્દ્ર રાવલના.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ અવિનાશ વ્યાસની આ રચના શિલ્પા પંડિતના સ્વરમાં.

હંસા દવેના સ્વરમાં ગવાયેલા અંતિમ ગીત સાથે આજનો સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં હમ દોનો ફિલ્મનું આ ગીત. સંગીતકાર જયદેવ અને ગીતકાર સાહિર લુધિયાનવી.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: સુરીલા સફર કાર્યક્રમમાં હવે સાંભળી આરતી મુખર્જી અને જસપાલ સિંઘના સ્વરમાં ગીત ગાતા ચલ ફિલ્મનું આ ગીત. ગીતકાર અને સંગીતકાર રવિન્દ્ર જૈન.

લતા મંગેશકરના સ્વરમાં સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું આ ગીત આપ સાંભળી રહ્યા છો. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર પંડિત નરેન્દ્ર શર્મા.

સુરીલા સફર કાર્યક્રમમાં હવે સાંભળીએ પરિણય ફિલ્મનું આ ગીત શર્મા બંધુના સ્વરમાં, સંગીતકાર જયદેવ અને ગીતકાર રામાનંદ શર્મા.

કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકર અને સાથી કલાકારોના સ્વરમાં ગવાયેલું આ ગીત. સંગીતકાર હૃદયનાથ મંગેશકર અને ગીતકાર પંડિત નરેન્દ્ર શર્મા.

જાગતે રહો ફિલ્મનું આ ગીત આપ સાંભળી રહ્યા છો લતા મંગેશકર અને સાથી કલાકારોના સ્વરમાં, સંગીતકાર સલીલ ચૌધરી અને ગીતકાર શૈલેન્દ્ર.

સુરીલા સફર કાર્યક્રમમાં હવે સાંભળીએ આજના કાર્યક્રમનું અંતિમ ગીત લતા મંગેશકરના સ્વરમાં ઘૂંઘટ ફિલ્મનું, સંગીતકાર રવિ અને ગીતકાર શકીલ બદાયુની.

લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલા ઘૂંઘટ ફિલ્મના ગીત સાથે આજનો સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ જયમાલાનો શેષ ભાગ આપ સાંભળી શકશો.
1: એક સુરીલી યાત્રા હૈ યહ જીવન, સંગ જો હૈ વિવિધ ભારતી મન ભાવન.
2: प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपरफास्ट एक्सप्रेस के यात्रियों,
3: आई एम हियर.
4: तने नहीं आने, मोबाइल चार्ज करवो हतो,
3: दिमाग चार्ज कर.
4: आवा पब्लिक पोर्ट थी फोन चार्ज करियो तो पर्सनल डेटा थशे पब्लिक.
3: जोयू
4: पप्पा हूँ पे करू छू. नो सिग्नल,

0: क्यों गणेश, फ्री वाईफाई छे ने?
1: बुद्धू सुधरी जा।
0: पेमेंट्स माटे नो ओपन वाईफाई, मतलब फ्रॉड ने करो। बाय बाय। आरबीआई कहे छे
1: करो योग्य शुरुआत, बनो फाइनेंशियली स्मार्ट।
2: आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार प्रवेश अड़िएचा वाँचे छे। मुख्य समाचार। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે એક પણ બાળકનું મોત ન થાય તેની કાળજી લેવા તંત્રને આરોગ્યમંત્રીની તાકીદ। જૂનાગઢના ગિરનાર પર વન્ય પ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે, વન અને પર્યાવરણ મંત્રીની બેઠકમાં નિર્ણય। વડોદરાની માંજલપુર બેઠકની પેટાચૂંટણી માટે 7 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ, આવતીકાલે નેત્રોત્સવ વિધિ। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી। અને મહારાષ્ટ્રમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્પર્ધામાં રાજ્યના ખેલાડી વૈભવી ત્રિવેદીએ 3 ખિતાબ જીત્યા। સમાચાર વિગતવાર। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે એક પણ બાળકનું મોત ન થાય તેની કાળજી લેવા આરોગ્ય તંત્રને તાકીદ કરવામાં આવી છે। ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કારણે કુલ 27 શંકાસ્પદ કેસના નમૂનામાંથી 7 નમૂના પોઝિટિવ અને 12 જેટલા નેગેટિવ આવ્યા છે। વાયરસના નિયંત્રણ માટે આરોગ્ય તંત્રને દવાઓ, તેના છંટકાવ અને દેખરેખની કામગીરી સઘન બનાવવા આદેશ અપાયા હોવાનું પણ શ્રી પાનશેરિયાએ ઉમેર્યું હતું।
3: અત્યારે જે પેશન્ટ છે એની સારવાર ચાલી રહી છે, તો આની કોઈ સ્પેશિયલ દવા તો છે જ નહીં, પણ સિમ્પટમ્સના આધારે અમે બાળકોની સારવાર કરી રહ્યા છીએ। માટે આ કોઈ ગભરાવાની જરૂર નથી, ચાવચેતીના ભાગરૂપે આપણે તુરંત જ દવાખાને દવા લઈએ અને એમના એ માખી કરડવાથી જ ચાંદીપુરા વાયરસ થતો હોય છે, તો આ સાવચેતીથી આપણે ચાલીશું તો ચોક્કસ પ્રકારે એક પણ બાળકને કે આ ચેપ લાગ્યો હોય તો એમને કોઈ પણ પ્રકારની નુકસાન નહીં થાય।
2: જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા સંવેદનશીલ દાતાર વિસ્તારમાં કાયમી ચેકપોસ્ટ બનાવાશે। ગાંધીનગરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। આ અંગે શ્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે દાતારના સીડી વિસ્તારમાં નવા 25 ટ્રેકર રાખવા, યાત્રાળુઓની સંખ્યા અંગે SOP તૈયાર કરવા સહિતના નિર્ણય આ બેઠકમાં લેવાયા છે। તેમણે સિંહોની પજવણીના બનાવ ન બને તે માટે પગલાં લેવાશે તેમ પણ જણાવ્યું।
4: આ પજવણીના બનાવો ન બને, મ્યુઝિક કે રાડારાડી ન થાય એ માટે આ દાતારની જે સીડીવાળો વિસ્તાર છે એને કાયમી સાયલન્સ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવશે અને આ જે સતત જે વન્ય પ્રાણીઓ પર નજર રાખવા માટે એક ડ્રોનની પણ વ્યવસ્થા કરીને એનું મોનિટરિંગ કરવામાં આવશે અને યાત્રાળુઓને પણ જાગૃત રહેવા માટે એક જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે। વન્યજીવોની પજવણી કરવાનો કોઈ પણ ઘટના આવશે તો એમાં સખત કાર્યવાહી કરવામાં આવશે એવું અમે અગાઉની ઘટનાઓના આધારે પણ નક્કી કર્યું છે।
2: સોશિયલ મીડિયા સંદેશમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના અંગે વાયરલ થયેલી પોસ્ટ ખોટી હોવાનું સરકારે સ્પષ્ટતા કરી છે। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે જણાવ્યું, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ પોસ્ટ ભ્રામક છે। રાજ્ય સરકાર દ્વારા હાલમાં આ નામની કોઈ યોજના અમલમાં નથી। લોકોને આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા અપીલ કરવામાં આવી છે। વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પર 7 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે। પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના આજે છેલ્લા દિવસ સુધી ચૂંટણી અધિકારીને 15 ઉમેદવારી પત્ર મળ્યા। હવે આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી અને 16 તારીખ સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે। આ બેઠક પર ભાજપ તરફથી સત્યેન્દ્ર પટેલ, પરેશ બ્રહ્મભટ્ટ અને રત્નસાગર રાજરાજેશ્વર ધુડાભાઈ, કોંગ્રેસ તરફથી ભીખાભાઈ રબારી અને ધર્મેશ પટેલ તથા રાઇટ ટુ રિકોલ પાર્ટી તરફથી દિનેશ વ્યાસ અને પરેશ રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। ઉલ્લેખનીય છે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી પડતા તેની પેટાચૂંટણી માટે આગામી 30 જુલાઈએ મતદાન અને 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરાશે। કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ બનાસકાંઠાના પાલનપુરમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। દરમિયાન તેમણે JEE, નીટ, ગુજકેટ જેવી પરીક્ષાલક્ષી તાલીમ સહાય, કુંવરબાઈનું મામેરો યોજના સહિત બાળકોને અપાતી શિષ્યવૃત્તિ અંગે માહિતી મેળવી। આ પ્રસંગે તેમણે સામાજિક નાગરિક સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા પર ભાર આપ્યો હતો।

0: મોરબીમાં ખાદ્ય વિભાગ દ્વારા 40 સ્થળ પર તપાસ કરી અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો તેમજ બેદરકારી દાખવનારા વેપારીઓને નોટિસ અપાઈ છે. મહાનગરપાલિકાની ખાદ્ય શાખા દ્વારા નવલખી રોડ, મહેન્દ્રનગર રોડ, અવની ચોકડી સહિતના વિસ્તારમાં નાસ્તા અને ફસરાણની દુકાન પર તપાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી. બનાસકાંઠામાં આગામી 15 દિવસ અરવલ્લીની ગિરિમાળાઓમાં 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ અંબાજી નજીક રબારીવાસ પાંછા ખાતેથી બનાસ ડેરીના સીડબોલ ફોર ગ્રીન બોલ સિઝન 6 અભિયાનનો આજથી પ્રારંભ કરાવ્યો. મહિલા પશુપાલકો દ્વારા ગોબર અને માટીમાંથી તૈયાર કરાયેલા સીડબોલમાં 22થી વધુ સ્થાનિક વૃક્ષોની પ્રજાતિના બીજનો ઉપયોગ કરાયો હોવાનું શ્રી ચૌધરીએ જણાવ્યું.
1: કામ એક નાગરિક તરીકેનું કામ છે. હું પણ આ કામ કરી રહ્યો છું તો એક નાગરિક તરીકેનું મારું કર્તવ્ય છે એ કરું છું, અને લાખો લોકો જે જોડાઈ રહ્યા છે એ પણ એક નાગરિકના કર્તવ્ય તરીકે. આવનારી પેઢી માટે આપણે પાણી જોઈશે, શુદ્ધ હવા જોઈશે, સારું પર્યાવરણ જોઈશે, પ્રાણી પંખી એ બધાને જીવવાનો અધિકાર છે, તેના માટે પણ આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ એ સમજીને બધા લોકો આ કામમાં જોડાય છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ અંગે જમાલપુર જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું હતું કે આગામી 16 તારીખે ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા ભવ્ય રીતે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે પહિંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવશે. રથયાત્રામાં આ વખતે અગ્રભાગે 18 શણગારાયેલા ગજરાજ હશે. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આવતીકાલે ભગવાનની નેત્રોત્સવ પૂજા, ધ્વજારોહણ અને સંત સન્માન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
2: ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે આવતીકાલે સવારે 6 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની મંદિરના ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા કરાશે. ત્યારબાદ સવારે નેત્રોત્સવ, પૂજન વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી થશે. સવારે 11 વાગે સાધુ સંતો માટેનો ભંડારો અને વસ્ત્રદાન સમારંભ યોજાશે, જ્યારે 15 તારીખે સવારે ભગવાન શ્રીનો સોનાવેશમાં શણગાર અને ગજરાજોની પૂજા વિધિ કરાશે. ત્યારબાદ મંદિરના પ્રાંગણમાં રથ પ્રતિષ્ઠા થશે. બપોરે રથ પૂજન અને આરતી તેમજ સાંજે 8 વાગે વિશિષ્ટ પૂજા સંધ્યા આરતી કરાશે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: રાજ્યમાં મેઘરાજાના વિરામ વચ્ચે આગામી 20 તારીખ સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની સંભાવના છે. દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ આજથી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું. રાજ્યના ટેનિસ ખેલાડી વૈભવી ત્રિવેદીએ મહારાષ્ટ્રમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટેનિસ મહામંડળ ITF વર્લ્ડ ટેનિસ માસ્ટર્સ ટૂર MT 400 ટેનિસ સ્પર્ધામાં 3 ખિતાબ જીત્યા છે. મળતી માહિતી મુજબ તાજેતરમાં સોલાપુર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં મહિલાઓની 30 વર્ષથી વધુ વયની સિંગલ્સ ફાઇનલમાં તેમણે નેહા ભંડારી સામે 6-0 અને 6-1થી વિજય મેળવ્યો, જ્યારે સેમીફાઇનલમાં તેમણે ભૂતપૂર્વ પ્રો પ્લેયર આશા કાર્તિકેયનને 6-2, 7-6થી પરાજય આપ્યો હતો. આ ઉપરાંત મહિલા ડબલ્સમાં સંધ્યા રાની સાથે ભાગીદારી કરીને વૈભવી ત્રિવેદીની જોડીએ ફાઇનલમાં નેહા ભંડારી અને શૈલજાને 6-2, 6-0થી હરાવી ખિતાબ જીતી લીધો. પાટણની સુપ્રસિદ્ધ રાણી કી વાવના 3D પ્રોજેક્શન મેપિંગ શોને WOW એવોર્ડ્સ એશિયા 2026માં સુવર્ણચંદ્રક મળ્યો છે. યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરના ઇમર્સિવ ઓડિયો વિઝ્યુઅલ શોની અત્યાર સુધીમાં 44,000થી વધુ મુલાકાતીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે. અમલીકરણ એજન્સી દ્વારા આ પ્રોજેક્ટને WOW એવોર્ડ્સ એશિયા 2026

0: સિરીઝમાં નોમિનેશન માટે મોકલ્યા બાદ આ એવોર્ડ એનાયત કરાયો હતો. કોલંબિયામાં યોજાયેલી 56મી આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડ 2026માં ભારતીય ખેલાડીઓ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં આ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કારણે એક પણ બાળકનું મોત ન થાય તેની કાળજી લેવા તંત્રને આરોગ્યમંત્રીની તાકીદ. જૂનાગઢમાં ગિરનાર પર વન્ય પ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે. વન અને પર્યાવરણ મંત્રીની બેઠકમાં નિર્ણય. વડોદરાની માંજલપુર બેઠકની પેટાચૂંટણી માટે 7 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ. આવતીકાલે નેત્રોત્સવ વિધિ. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને મહારાષ્ટ્રમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્પર્ધામાં રાજ્યના ખેલાડી વૈભવી ત્રિવેદીએ 3 ખિતાબ જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: બેન,

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7:50 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર, જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ મામલે એસઆઈટીને તપાસની સ્થિતિનો અહેવાલ રજૂ કરવા સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ. ભારત અને જાપાને મુક્ત, ખુલ્લા અને

નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ હોવાનો અંદાજ. તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં આજે અકસ્માતની અલગ અલગ ઘટનામાં 9 લોકોના મોત થયા. પશ્ચિમ એશિયામાં સપ્તાહના અંતે વધતા હુમલાઓ બાદ અમેરિકા અને ઈરાને હોર્મુઝ સામુદ્રધાની પર નિયંત્રણનો દાવો કર્યો. અને લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો ઐતિહાસિક વિજય. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે આજે અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ મામલે ઉત્તરપ્રદેશ સરકારે રચેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT ને તપાસની સ્થિતિનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલે અદાલતે CBI તપાસની માંગ કરતી અરજીઓ પર કેન્દ્ર સરકાર, ઉત્તરપ્રદેશ સરકાર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ પણ પાઠવી છે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી મોહનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે અરજીઓની સુનાવણી કરી. અગાઉ 13 જૂને ઉત્તરપ્રદેશ સરકારે મંદિરના દાનમાં

0: केंद्र सरकार, ઉત્તર પ્રદેશ સરકાર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ પણ પાઠવી છે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી મોહનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે અરજીઓની સુનાવણી કરી. અગાઉ 13 જૂને ઉત્તર પ્રદેશ સરકારે મંદિરના દાનમાં ગેરરીતિના આરોપો બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી પર 3 સભ્યોની SIT રચના કરી હતી. આસામમાં વિદેશી ન્યાયપંચ દ્વારા વિદેશી જાહેર કરાયેલા 27 લોકોએ દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આજે ચુકાદો આપ્યો કે નાગરિકતા નક્કી કરવાની અથવા વ્યક્તિને વિદેશી જાહેર કરવાની પ્રક્રિયા ન્યાયી હોવી જોઈએ. ન્યાયિક સિદ્ધાંતો સાથે સમાધાન કરી શકાતું નથી. તેણે સ્વીકાર્યું કે રાજ્યનું કાયદેસર અને અનિવાર્ય હિત છે કે જે લોકો ભારતીય નાગરિકત્વ માટે કાયદેસર રીતે હકદાર નથી તેઓ ખોટા દાવાઓ, કાનૂની પ્રક્રિયાના દુરુપયોગ અથવા વિલંબ દ્વારા તે પ્રાપ્ત ન કરે, પરંતુ ભાર મૂક્યો કે યોગ્ય પ્રક્રિયા પ્રબળ હોવી જોઈએ. ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની ખંડપીઠે 27 કેસોમાં ગુવાહાટી વડી અદાલત અને વિદેશી ન્યાયપંચના આદેશોને રદ કર્યા. સરકારે આજે ભાર મૂક્યો છે કે નાણાકીય સેવાઓમાં સાયબર સુરક્ષા જોખમો હવે ડેટા ચોરી અથવા અલગ અલગ ઉલ્લંઘન સુધી સીમિત નથી. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે તેના ડિજિટલ થ્રેટ રિપોર્ટ 2025-26માં જણાવ્યું હતું કે સાયબર સુરક્ષા જોખમો હવે વ્યવહાર અખંડિતતા, ગ્રાહક વિશ્વાસ, તૃતીય પક્ષ નિર્ભરતા, નિર્ણય લેવાની પ્રણાલી, ઓપરેશનલ સાતત્ય અને આર્થિક પ્રવૃત્તિને ટેકો આપતા ડિજિટલ માળખામાં વિશ્વાસ સુધી વિસ્તરે છે. આ અહેવાલ આજે નવી દિલ્હીમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણન અને ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના ડિરેક્ટર જનરલ ડોક્ટર સંજય બહેલ દ્વારા બહાર પાડવામાં આવ્યો. ભારત અને જાપાને આજે મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. જાપાનના ટોક્યોમાં યોજાયેલા 8મા સંરક્ષણ નીતિ સંવાદ દરમિયાન બંને દેશોએ પ્રવર્તમાન પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા વાતાવરણ પર વ્યાપક ચર્ચા કરી અને પરસ્પર હિતના મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહે અને જાપાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ આંતરરાષ્ટ્રીય બાબતોના ઉપસંરક્ષણ મંત્રી કાનો કોજીએ કર્યું હતું. સંવાદ દરમિયાન બંને પક્ષોએ અગાઉના સંરક્ષણ નીતિ સંવાદ પછી દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરી. આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ US ડોલરથી વધુ હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 11.37% સકારાત્મક વૃદ્ધિ દર્શાવે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે જૂનમાં કુલ નિકાસ 73.45 અબજ US ડોલર હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષના સમાન આ જ મહિનાની તુલનામાં 9.48% સકારાત્મક વધારો દર્શાવે છે. જૂનમાં વેપારી નિકાસ વૃદ્ધિના મુખ્ય પ્રેરકોમાં રત્નો અને જવેરાત, એન્જિનિયરિંગ વસ્તુઓ, ઓર્ગેનિક અને અકાર્બનિક રસાયણો, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને ચોખાનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે લખનૌ કાનપુર એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. ઉદઘાટન પહેલાં આ બધા નેતાઓએ લખનૌમાં સૈનિક સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો, જ્યાં આજે 4,850 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી ગડકરીએ જણાવ્યું કે ઉત્તરપ્રદેશને તેમના મંત્રાલય દ્વારા આગામી 2 વર્ષમાં લગભગ 5 લાખ કરોડ રૂપિયાના માળખાગત વિકાસ કાર્ય મળશે.
1: લખનૌ મે બના હુઆ યે એલિવેટેડ 3-લેયર ફ્લાયઓવર યે વિશ્વ કે આકર્ષણ કા કેન્દ્ર બનેગા, યે વિશ્વાસ મે આપકો દેના ચાહતા હું. ઇસ રોડ મે જો સર્વિસ રોડ હૈ વો ભી હમ બના રહે હૈ, તો ઇસકે ઉપર મે માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઓન ઇલેક્ટ્રિસિટી યે તૈયાર કરકે દુંગા, જિસસે એક કોને સે દૂસરે કોને કબ પહોંચે પતા નહીં ચલેગા, યે ભી શરૂઆત ઇસમે કરને કી કોશિશ કરુંગા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ફોલો કરશો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર ક્ષેત્રની બેન્કોને NRI સમુદાય સુધી પહોંચ વધુ તીવ્ર બનાવવા અને નવીન થાપણ ઉત્પાદનો રજૂ કરવા હાકલ કરી છે. શ્રીમતી સીતારમણે આજે નવી દિલ્હીમાં વિદેશી ચલણ બિન નિવાસી બેંક થાપણો અને વિદેશી ચલણ ઉધાર સ્વેપ પહેલ પર બેન્કો, જાહેર નાણાકીય સંસ્થાઓના મેનેજિંગ ડિરેક્ટરો એટલે કે MD અને મુખ્ય કારોબારી અધિકારીઓ એટલે કે CEO સાથે સંવાદ કરતી વખતે આ વાત જણાવી. વાતચીત દરમિયાન બેન્કો અને જાહેર નાણાકીય સંસ્થાઓના એમડી અને

0: સીઓએ મંત્રીને આરબીઆઈની સ્વેપ સુવિધા યોજનાઓ હેઠળની પ્રગતિથી વાકેફ કર્યા. ઝારખંડના રાંચી જિલ્લાના ખલારીમાં કરકટ્ટા જંગલમાં ગેરકાયદેસર કોલસા ખાણકામ સામે સીઆઈએસએફે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં લગભગ 200 ટન ગેરકાયદેસર ખનન કરાતો કોલસો જપ્ત કરાયો છે. કમાન્ડન્ટ અમિતકુમારના નેતૃત્વમાં સીઆઈએસએફ, સીસીએલ મેનેજમેન્ટ અને મેકલુસ્કીગંજ પોલીસની સંયુક્ત ટીમે લગભગ 70 કર્મચારીઓ સાથે એક વ્યાપક શોધ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં જંગલની અંદર કાર્યરત એક સુવ્યવસ્થિત ગેરકાયદેસર ખાણકામ નેટવર્કનો પર્દાફાશ થયો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે ભારત અમેરિકા વેપાર વાટાઘાટોમાં ગતિરોધના મીડિયા અહેવાલોને ફગાવી તેમને સંપૂર્ણપણે ખોટા, પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે કહ્યું કે ભારત અને અમેરિકા એક એવા વેપાર કરાર માટે સંપૂર્ણપણે જોડાયેલા છે જે સંતુલિત વ્યાપારી રીતે અર્થપૂર્ણ હોય અને વ્યવસાયો, ખેડૂતો, કામદારો અને ગ્રાહકો માટે લાભો પહોંચાડે. તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં આજે અકસ્માતની અલગ અલગ ઘટનામાં 9 લોકોના મોત થયા. તમિલનાડુમાં આજે મદુરાઈ નજીક મેલુરમાં એક બસ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. આ ઘટના કોટામ્બતી રોડ પર બની હતી, જ્યાં 2 બસો સામસામે અથડાઈ હતી. ગંભીર ઇજાઓ પામેલા 7 મુસાફરો અને સામાન્ય ઇજાઓ પામેલા 15 મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક દુઃખદ ઘટનામાં આજે સવારે સાસવડ જેજુરી રોડ પર પદયાત્રીઓને એક ટ્રક ચાલકે અડફેટે લેતા 3 મહિલા યાત્રાળુઓના મોત થયા અને અન્ય 7 ઘાયલ થયા હતા. પશ્ચિમ એશિયામાં સપ્તાહના અંતે વધતા હુમલાઓ બાદ અમેરિકા અને ઈરાને હોર્મુઝ સામુદ્રધાની પર નિયંત્રણનો દાવો કર્યો છે, જેનાથી પ્રાદેશિક સુરક્ષા અને રાજદારી પુનઃજીવિત કરવાના પ્રયાસો અંગે નવી ચિંતાઓ ઊભી થઈ છે. અમેરિકાએ કહ્યું કે તેણે હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, દરિયાકાંઠાના રડાર સ્થળો, મિસાઇલ અને ડ્રોન સુવિધાઓ અને નાના નૌકાદળના જહાજો સહિત અનેક ઈરાની લશ્કરી લક્ષ્યો પર રાતોરાત હુમલા કર્યા. બીજી તરફ ઈરાને કહ્યું કે તેણે જોર્ડન, બહેરીન અને કુવૈતમાં યુએસ લશ્કરી થાણાઓ તેમજ ઓમાનમાં રડાર સ્થાપનોને નિશાન બનાવ્યા. કારોબારી સપ્તાહના અંતે આજે ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે બંધ થયું. સેન્સેક્સ 47 પોઈન્ટ વધીને 77,616 પર, જ્યારે નિફ્ટી 4 પોઈન્ટ વધીને 24,211 પર બંધ થયો. મહિલા ક્રિકેટમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે આજે લોર્ડ્સમાં યજમાન ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટમાં ઐતિહાસિક જીત નોંધાવી. લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને 270 રનથી આરામથી હરાવ્યું. 457 રનના લક્ષ્યનો પીછો કરતા યજમાન ટીમ ચોથા દિવસે લંચ પહેલા બીજા દાવમાં 186 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી સ્નેહ રાણાએ 4 વિકેટ લીધી, જ્યારે સયાલી, ક્રાંતિ અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટો ઝડપી. ભારતે ગઈકાલે ટી બ્રેક સુધીમાં 7 વિકેટે 341 રન પર પોતાનો બીજો દાવ ડિક્લેર કર્યો હતો અને 457 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ મામલે એસઆઈટીને તપાસની સ્થિતિનો અહેવાલ રજૂ કરવા સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ. ભારત અને જાપાને મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ હોવાનો અંદાજ. તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં આજે અકસ્માતની અલગ અલગ ઘટનામાં 9 લોકોના મોત થયા. પશ્ચિમ એશિયામાં સપ્તાહના અંતે વધતા હુમલાઓ બાદ અમેરિકા અને ઈરાને હોર્મુઝ સામુદ્રધાની પર નિયંત્રણનો દાવો કર્યો. અને લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો ઐતિહાસિક વિજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આજ કે હવા મહેલ કાર્યક્રમમાં આપકો સુનવાને જા રહે હૈ વિજય સૂરી કી લિખી નાટિકા જવાબ દો મુઝે.
2: કૌલ ભાઈ, અરે કૌલ હૈ.
3: ગેટ ખોલો મુરલીધર.
2: હેડમાસ્ટર સાહેબ, એ આપ હૈ?
3: હા મુરલી, ગેટ ખોલો.
2: इतनी रात गए, आप कैसे चले आए सर?
3: बस चला ही आया मुरली, मेरा कमरा खोल दो.
2: जी अच्छा, आप दफ्तर की तरफ चलो, हम गेट बंद करके आते हैं.
3: ठीक है.
2: ये आज रात के 2 बजे कैसे आ गए? हाँ हाँ, पिछले 15 दिन से टीचिंग स्टाफ हड़ताल पर है और इन 15 दिनों में हेडमास्टर साहब की सेहत इस कदर गिर गई है कि पहचानना

બરાબર. થોડી ક્ષણોમાં આપ સાંભળશો નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. રાત્રે 9 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ પ્રસારિત થશે આપ કે લીએ. 9 વાગે અને 30 મિનિટે ફિલ્મ સંગીત, રાત્રે 10 વાગે છાયા ગીત અને 10 વાગે અને 30 મિનિટે ઢલતી જાય રાત.

આવતીકાલે સવારે સભાના પ્રારંભે 14 જુલાઈને મંગળવારે આપ સાંભળશો 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા, જેમાં અનુકૂળતા એ વિષય પર વાત કરશે વેદાંગ દવે, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 સંગીત સરિતા, 7 ભૂલે વિસરે ગીત, 7:30 કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે પ્રસારિત થશે.

8:15 કાર્યક્રમ ત્રિવેણી, 8:30 ચિત્રલોક, 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, 10:02 ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો, 11:02 થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે, 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ.

બાર વાગે અને 5 મિનિટે અમારા મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ આપ સાંભળશો યાદો કી મહેફિલ. 1 વાગે સુરીલા સફર, બપોરે 2 વાગે ત્રિવેણી, 2 વાગે અને 35 મિનિટે ગુજરાતી સુગમ સંગીત. 3 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રાયોજિત પ્રસારિત થશે કાર્યક્રમ સખી સહેલી અમારી વાલી સખીઓ માટેનો કાર્યક્રમ. 4 વાગે કાર્યક્રમ પિટારા. 5 વાગે સરગમ, 5 વાગે અને 30 મિનિટે ગુજરાતી ફિલ્મી અને બિનફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. 6 વાગે સુરીલા સફર. 7 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ ફોજી ભાઈઓ માટેનો વિશેષ કાર્યક્રમ જયમાલા પ્રસારિત થશે. 7 વાગે અને 45 મિનિટે આપ સાંભળશો એક ગીત.

રાત્રે 8 વાગે રેડિયો નાટક હવા મહેલ, 8 વાગે અને 15 મિનિટે નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, 9 વાગે કાર્યક્રમ આપકે લીએ હમારા મુંબઈ કેન્દ્ર પરથી, 9 વાગ્યા અને 30 મિનિટે ફિલ્મ સંગીત, રાત્રે 10 વાગે છાયા ગીત અને 10 વાગ્યા અને 30 મિનિટે ઢલતી જાય રાત. તો આ હતું આજે, હવે પછી અને આવતીકાલે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. પ્રસારણ વિવિધ ભારતી નામ અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બસ થોડી ક્ષણોમાં આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ લતા મંગેશકર અને ઉદિત નારાયણના સ્વરમાં દુશ્મન ફિલ્મનું આ ગીત. સંગીતકાર ઉત્તમ સિંઘ અને ગીતકાર આનંદ બક્ષી.

કાર્યક્રમમાં હવે સાંભળી અલકા યાજ્ઞિક, રિચા શર્મા અને સોનુ નિગમના સ્વરમાં કલ હો ન હો ફિલ્મનું આ ગીત. સંગીતકાર શંકર એહસાન લોય અને ગીતકાર જાવેદ અખ્તર.

ચક દે ઇન્ડિયા ફિલ્મનું આ ગીત આપ સાંભળી રહ્યા છો સલીમ મર્ચન્ટ અને ક્રિષ્ના મર્ચન્ટના સ્વરમાં, સંગીતકાર સલીમ સુલેમાન અને ગીતકાર જયદીપ સાહની.

દુશ્મન ફિલ્મના અંતિમ ગીત સાથે આજનો ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 8:45 આપ સાંભળશો હિન્દીમાં સમાચાર, અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં આપકી કસમ ફિલ્મનું આ ગીત, આર ડી બર્મનનું સંગીત અને આનંદ બક્ષીની ગીત રચના.

કાર્યક્રમમાં હવે સાંભળીએ સુરેશ વાડકરના સ્વરમાં સદમા ફિલ્મનું આ ગીત, ઇલૈયા રાજાનું સંગીત અને ગુલઝારની શબ્દરચના.

કોરા કાગઝ આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા છો કિશોર કુમારના સ્વરમાં. સંગીતકાર કલ્યાણજી આનંદજી અને ગીતકાર છે એમ જી હશમત. તો આજના અંતિમ ગીત સાથે આજનો કાર્યક્રમ ફિલ્મ સંગીત અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 10 વાગે આપ સાંભળશો કાર્યક્રમ છાયા ગીત અમારા મુંબઈ કેન્દ્ર પરથી.